નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર. આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું

0: માથું છોડાવી શકે. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંક ને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા

0: చెల్లాది ఆ లక్ష్మి మరో అగమన్ సో నా గ్రో మా హాయ్ దేవి శుభేచ్ఛ.
1: మస్త్ రహో, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોક કોક ને મારી નાખું રોજ રોજ ત્યાં ખબર આવે
1: કલ હું આ
2: એક વાર તા એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહી અને મંડ્યા ગાળો દેવા એટલી બધી ગાળો દીધી એટલી બધી ગાળો દીધી બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો તમે આવ્યા મારી પાસે મને આટલી બધી વાતો કરી પણ મને ક્ષમા કરજો મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને તૈયારી કરજો તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા એ કે અમે તમને ગાળો દઈએ છીએ ખબર છે શું કરીએ છીએ બુદ્ધ કે પણ તમે ગાળો દો છો હું લઉં તો ને તમારે તમારી ગાળો નો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો દસ વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી

0: હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કઈ જ એને આંદોલિત કરી શકતું નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: વહેતા વહેતા ધીમે ધીમે આપણે ચોથા અંક સુધી પહોંચ્યા છીએ ગીતાજીના। ત્રીજો અંક કર્મયોગ હતો એ આપણે જોયું છે, અને ચોથા અંકની શરૂઆતમાં ભગવાન એમ કહે છે અર્જુનને કે મેં તને જે આ યોગનું જ્ઞાન આપ્યું એ કઈ આજનું નથી, એ તો પરંપરાથી ચાલતું આવ્યું છે। સૌથી પહેલા મેં સૂર્યને કહ્યું તું, અને પછી સૂર્યવંશની અંદર ક્રમે ક્રમે મનુ, ઇક્ષ્વાકુ એમ ચાલતું રહ્યું હતું। આજકાલ કંઈક એવું થયું છે કે વિસરાયું છે, એના ઉપર કઈ વાદળા આવી ગયા છે અને એને ફરી યાદ કરવાનો પ્રસંગ ઉભો થયો છે, ત્યારે તને અધિકારી માનીને આગળ કહ્યું એમ તને સખા, તને મિત્ર, તને ભક્ત એમ માનીને મેં આ જ્ઞાન તને કહ્યું છે। અર્થાત આ પરંપરા પ્રાપ્ત જ્ઞાન છે, યોગનું જ્ઞાન જે છે એ પરંપરા પ્રાપ્ત છે। ક્યારથી આ પરંપરા શરૂ થઈ? તો કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી, સૂર્યને સૌથી પહેલું આપ્યું હતું, એને મનુને સૌથી પહેલું આપ્યું। મનુ એટલે આ માનવ સૃષ્ટિનો આદિ પિતા, માનવ શબ્દ જ એને અહીંથી પડ્યો છે। મનોહ અપત્યમ માનવ, મનુનું સંતાન તે માનવ, આપણે બધા મનુના સંતાનો છીએ। કલ્પ બદલાય એમ મનુ બદલાય છે, એમ અનેક મનુઓ, પણ અહીંયા વાત એ છે કે સૃષ્ટિના આરંભ કાળથી આ જ્ઞાન અસ્તિત્વમાં આવેલું છે। સ્વયં પરમાત્માએ, સ્વયં ઈશ્વરે આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું અને ત્યાંથી આ પરંપરા ચાલી છે। હવે અહીંયા સ્વાભાવિક રીતે જ અર્જુનને

કે કૃષ્ણ એમ કે છે કે મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું. તો સૂર્ય સૃષ્ટિની પહેલા તો એ વખતે કૃષ્ણ ક્યાં હતા? કૃષ્ણને જે હું ઓળખું છું તે તો મથુરાની જેલમાં જન્મેલા, ગોકુળમાં ઉછરેલા, દ્વારકામાં શાસન કરતા થઈ ઓળખીએ છીએ. ખબર છે? અને એ એમ કે છે કે મેં આ જ્ઞાન સૂર્યને આપેલું, આદિ કાળથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. એમ જો એ કહેતા હોય તો આ વાત જરા સમજવી પડે કે તમે અને હું આ બંનેની જે જન્મ તારીખો નિશ્ચિત છે. આ શરીર દેહ ધાર્યું આપણે, જેને પછી કૃષ્ણ એવું નામ મળ્યું, જેને અર્જુન એવું નામ મળ્યું, એ આ શરીર એની ઉત્પત્તિની આપણને ખબર છે. એટલે તમારો જન્મ તો હમણાંનો છે. આ પ્રશ્ન આપણે છેલ્લે છેલ્લે જોઈ રહ્યા હતા કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ.

આ યોગ સૂર્યને કયો હતો એ સમજી કેવી રીતે શકાય? એટલે અહિયાં જ આવીને ઉભું રહ્યું કે અર્જુન સમજે છે કે આ સામે જે દેહ દેખાય છે તેના જન્મ અને મૃત્યુ, જન્મે છે અને મરે છે, તો શું જન્મે છે અને મરે છે? જે શરીરને આપણે ઓળખીએ છીએ તે કુંતા માતાના પેટે જન્મ્યો અર્જુન, દેવકી માતાના પેટે જન્મ્યો કૃષ્ણ, આ બંનેના જન્મો તો ખબર છે અને અનાદિકાળની વાતો કરવી છે. તો અર્જુનના મનમાં આ જ વાત છે કે આપણે જેને ઓળખીએ છીએ એ શરીરને ઓળખીએ છીએ, જે પંચભૂતાત્મક છે, જે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેથી બનેલું છે, જે આપણા સારા કે નરસા કર્મોના પરિણામ રૂપે ઉત્પન્ન થયું છે. એટલે એને પ્રશ્ન આવો પૂછ્યો કે તમારો જન્મ એની તો ખબર છે, અપરમ ભવતો જન્મ, તમારો જન્મ તો ખબર છે, અને સૂર્ય એ તો કેટલા વર્ષો પહેલા, તો તમે એમને કહ્યું હતું એ હું કેવી રીતે જાણી શકું? મૂળ વાત આ છે કે હું જેને ઓળખું છું તે કૃષ્ણ કે તે અર્જુન કે તે યુધિષ્ઠિર કે તે પાંડુપુત્રો, એ તો એમના શરીરો છે. તમે જે જાણો છો એ શરીરને જાણો છો ભાઈ, શરીરના આવવા અને જવાને જાણો છો. આગળ બીજા અધ્યાયમાં કહ્યું હતું કે વ્યક્ત મધ્યાની ભારત, આ તો વ્યક્ત મધ્ય છે. શરીર જન્મ્યું તે પહેલા અને શરીર જતું રહેશે તે પછી શું છે? આપણે જેને જાણીએ છીએ એ તો મધ્ય ભાગને જાણીએ છીએ. એટલે તરત જ કૃષ્ણે સરસ મજાનો ઉત્તર આપ્યો કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, મારા પણ અનેકો જન્મ થઈ ગયા અને તારા પણ અનેકો જન્મ થઈ ગયા. બહુની મે વ્યતીતાની જન્માની, મારા અનેક જન્મો વ્યતીત થઈ ગયા. વિદ્વાનો આને અવતારવાદ કહે છે. અવતારવાદની અહીંયાથી શરૂઆત થઈ છે એમ આપણે કહી શકીએ. અવતારવાદને સમજાવવાની શરૂઆત અહીંયાથી થઈ છે એમ આપણે કહી શકીએ. બહુની મે વ્યતીતાની જન્માની, મારા અનેક જન્મો થઈ ગયા. આપણે પેલા દશાવતારના દસ અવતારને માનીને એ ભગવાનના અવતારો એમ કહીને અટકી જઈએ તો ચાલે એમ નથી.

એ તો પૌરાણિક ગાથાઓ છે, બરોબર છે, એને સમજીએ આપણે, એને એની રીતે સમજવાની થાય. પણ પરમાત્મા તત્વ છે એ તો સનાતન છે, એને ક્યારેક જન્મ ધારણ કર્યો હશે, તો શેને માટે એ હવે પછી કહેવાના છે? એટલે આપણે અહીંયા એનું પિષ્ટપેષણ નહીં કરીએ. પણ આ વાત એમણે કહી કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ જ, અને તારા પણ. અમે કોક વખતે મજાકમાં કહેતા હોઈએ છીએ, મજાક જ છે અને ગંભીરતાથી લેશો નહીં, કે અહીંયા અર્જુનનો જન્મ દિવસ આવ્યો છે. કેવી રીતે? તો કે બહુની મેં વ્યતીતાની જન્માની, મારા તો ઘણા જન્મ થઈ ગયા. તવ ચાર જૂન, તારો ચાર જૂને થયો તે, અહીંયા તવ ચ અર્જુન એમ છે, પણ મજાકમાં કહીએ કે તવ ચાર જૂન, તારો ચાર જૂને થયો તે વખતે જૂન હતી જ કેમ. ખેર, વાત એમ છે કે ઈશ્વર પરમાત્મા પોતે એમ કે છે કે મારા પણ અનેક જન્મ થઈ ગયા અને તારા પણ. તો ઈશ્વર એ જન્મ મૃત્યુની જે ઘટમાળ છે એનાથી મુક્ત નથી? શું અહીંયા જ ફેર છે. જે ફરક છે એ સામાન્ય વ્યક્તિમાં, મનુષ્યમાં અને ઈશ્વરમાં જે ફરક છે તે અહીંયા છે કે તારા જે જન્મો થયા એને તું નથી જાણતો, પણ મારા જે જન્મ થયા એને હું જાણું છું. ત્રાન્યહં ભેદ સર્વાણી, આ જે જન્મો થયા છે એને હું જાણું છું. નત્વં વેત્થ પરંતપ, પણ તું એને જાણતો નથી. કોના જન્મને જાણતો નથી? પરમાત્મા અહીંયા બોલે છે એમ માનીને આપણે વાત કરીએ તો ઈશ્વરના જેટલા જન્મો થયા એને એ જાણે છે, એનું એને જ્ઞાન છે. અને માણસના જે જન્મો થયા, અર્જુન, અર્જુન એટલે માણસ, અહીંયા અર્જુન વ્યક્તિગત અમુક માણસ એમ ના સમજીએ આપણે, માણસના પણ અનેક જન્મો થયા. એટલે આ જન્મે એ જે નામ રૂપથી ઓળખાય છે એના કરતા પૂર્વ જન્મમાં કોઈ બીજા નામ રૂપથી ઓળખાતો હશે, પણ એની એને ખબર નથી. એની એને ખબર નથી એ વાત કરી, પણ એને જે અત્યારે શરીર મળ્યું છે એ એના કર્મોના પરિણામ રૂપે મળ્યું છે, એના હાથમાં નહોતું, એના પોતાના હાથમાં નહોતું. આપણે કહી શકીએ કે મારે ક્યાં જન્મ લેવો એ મારા હાથમાં નથી. આપણને પૂછ્યું તું કોઈએ જન્મ પહેલા કે ભાઈ બોલ તું ક્યાં જવાનું પસંદ કરીશ, કોને ઘેર જન્મવાનું પસંદ કરીશ? આપણને કોઈએ પૂછ્યું નથી, આપણે કોઈએ જવાબ આપ્યો નથી, આપણે જન્મ્યા ખબર નથી, તું જાણતો નથી, પણ હું જાણું છું. શું જાણે છે એ? પોતાના જે અનેક જન્મો થયા તે તો જાણે છે, પણ તારા જન્મો થયા તે પણ જાણે છે. નત્વહં વેત્થ સર્વાણી, તાન અહં વેત્થ સર્વાણી, આ જે જન્મો થયા એને હું જાણું છું, નથી જાણતો. મારા જન્મો એટલે ઈશ્વરના જન્મો પોતાની ઈચ્છાથી થયા છે, અને મનુષ્યનો જન્મ એના કર્મને આધીન થયો છે. વેત્થ જ્ઞાન, જન્માંતરોનું ઈશ્વરે જન્મ લીધો તો એના કર્મોને આધારે એને નથી લીધો, એને ઈચ્છીને લીધો છે, કારણ કે એને કર્મ બંધન કરતા નથી. આખી વાત જ ગીતામાં કર્મ ક્યારે બંધન કરતા થાય ને ક્યારે બંધન કરતા ન થાય એની વાત છે. બંધન અને મોક્ષની વાત કરતી વખતે પાયામાં કર્મ આવીને, તો મનુષ્ય રૂપે જન્મ લઈને મનુષ્ય જેવો વ્યવહાર કરીને ઈશ્વરના પણ કર્મો ચાલે છે, એને આપણે લીલાઓ કહીએ છીએ. શ્રી કૃષ્ણની બાળ લીલા, શ્રી કૃષ્ણની કિશોર લીલા, લીલા કહીને આપણે ચાલીએ છીએ. તો એ પણ કર્મ કરે છે, પણ એ કર્મ એને

બનતું નથી, કારણ કે એ કર્મની સાથે લેપાયા સિવાય, એની સાથેના કર્તૃત્વ ભાવ સિવાય, એ પોતાના જ્ઞાનને આધારે જે કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે એના ધ્યાનમાં છે. અવતાર ધારણ કર્યો એટલે પરમાત્મા માત્ર એટલામાં સમાઈ ગયો

પોતાના ને હણી દીધી. એ ઐશ્વર્ય એ પેલા 6 દિવસના બાળક નું નતું, એ ઐશ્વર્ય હતું. પણ સૃષ્ટિ સમગ્રનું સંચાલન કરનાર જે ઐશ્વર્ય છે એ આ બાળકની અંદર પિંડીભૂત થઈને સમાઈ ગયું છે કે ના? ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ તો સર્વવ્યાપ્ત છે જ. ઈશાવાસ્યમિદં સર્વમ ઈશોપનિષદમાં કહ્યું છે, બધું જ ઈશ્વર વડે વ્યાપ્ત છે. પણ એણે કોઈ એક ખાસ કાર્યને કરવાને માટે એ જરૂરી લાગ્યું તેથી મનુષ્ય રૂપ ધારણ કર્યું છે, મનુષ્યને જેવી લીલાઓ કરી છે, મનુષ્ય જેવો વ્યવહાર કર્યો છે, મનુષ્ય જેવા ભાવ એ અનુભવતો હોય એવી પ્રતીતિ કરાવી છે. પણ એને ખબર છે, એને જ્ઞાન છે. એટલે કહે છે કે તાન્યહમ વિથ સર્વાણી, આ જેટલા કઈ જન્મો થયા એ બધાને હું જાણું છું, અને માત્ર મારા જન્મોને જાણું છું એમ નહીં, તારા જન્મોને પણ જાણું છું. કારણ કે મનુષ્ય માત્ર અથવા તો પ્રાણી માત્ર અથવા તો બ્રહ્માંડમાં જે કઈ છે એ બધું જ ઈશ્વરના અંશ રૂપે છે, તો એના જન્મને પણ એ જાણે જ ને. એક રીતે દ્વૈત અને અદ્વૈતનો સમન્વય અહીંયા થયેલો આપણને જોવા મળે. અઘરું છે આ સમજવું, પણ દ્વૈત અને અદ્વૈતનો એક પ્રકારનો સમન્વય છે. તાન્યહમ વિથ સર્વાણી, બધા જન્મોને હું જાણું છું, તું નથી જાણતો. કારણ કે તારી મર્યાદાઓ છે, તું કર્મમાં બંધાયેલો છે, તે કર્મ કર્યા છે એનું તને પરિણામ મળ્યું છે, એના કારણે તને જન્મ મળ્યો છે, અને અત્યારે જે કર્મ થવાના છે એના કારણે આગળ ચાલવાનું છે. ટૂંકમાં આ બ્રહ્માંડમાં સાંખ્ય દર્શન બહુ સરસ રીતે કહે છે કે કશું જ નવું ઉત્પન્ન થતું નથી અને કશું જ નાશ પામતું નથી. જો કેવી મજાની વાત છે, હાલનું વિજ્ઞાન પણ એમ સ્વીકારે છે કે કશું નવું ઉત્પન્ન થતું નથી. વિદ્યુત શક્તિનું ગતિશક્તિમાં રૂપાંતર થાય એટલે પંખો ચાલે, વિદ્યુત શબ્દનું શબ્દ શક્તિમાં રૂપાંતર થાય, તો એમાં રૂપાંતર થાય છે, નાશ થતો નથી. એમ જગત સર્વ બ્રહ્માંડ આખું આખું એના સર્જનના આરંભથી માંડીને આજ સુધી કશું નાશ પામ્યું નથી. માણસ આપણે એમ કહીએ કે મૃત્યુ પામ્યો એટલે એ જતો રહ્યો, ખલાસ થઈ ગયો, ના, એનું શરીર નાશ પામ્યું એમ આપણને લાગે છે, એટલે આપણે એમ કહીએ છીએ કે એનું શરીર પંચત્વને પ્રાપ્ત થયું, પંચભૂતમાં મળી ગયું. પંચભૂતનું બનેલું શરીર, પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ, એ શરીરની અંદરના પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ, સમગ્ર પૃથ્વી પાણી તેજ વાયુ આકાશમાં ભળી ગયા એટલે પંચત્વને પામ્યું. શું પંચત્વને પામ્યું? શરીર પંચત્વને પામ્યું, નાશ થયો નથી. ચાલુ છે, અને એની અંદર રહેલું જે ચૈતન્ય છે એ ચૈતન્ય તો રૂપાંતરિત પણ થયું નથી. તો જે વખતે વિવસ્વાનની સાથે આ વાત કરી છે એ વખતે કોઈને કોઈ સ્વરૂપમાં અર્જુનમાં અત્યારે રહેલું ચૈતન્ય હશે એમ માનવું પડે. એટલે બહુની મેં વ્યતીતાની જન્માની તવચા અર્જુન, મારા પણ ઘણા જન્મો થઈ ગયા અને તારા પણ ઘણા જન્મો થઈ ગયા, તારા પણ ઘણા જન્મો થઈ ગયા. એટલે અત્યારે તું અર્જુન છે, એ પૂર્વમાં તું અર્જુન હતો કે કેમ, તું શું હતો તને ખબર નથી, મારે કહેવાની જરૂર નથી. કેટલાક યોગીઓ હોય છે ને, યોગ સાધના કરે છે, અથવા કેટલાક જ્યોતિષીઓ જ્યોતિષની સાધના કરે છે,

અને એમ કહે છે કે પૂર્વ જન્મમાં શું હતા, અત્યારે તમે આ જન્મમાં ગિરીશભાઈ ઠાકર છો, તો પૂર્વ જન્મમાં શું હતા એવું કહે છે, શોધે છે. સાચું છે કે ખોટું એને માપવાનું આપણી પાસે કોઈ યંત્ર નથી, માની લઈએ સાચું, તો પણ કેટલું, એક જન્મ, બે જન્મ, ત્રણ જન્મ. યોગીઓ પોતાની યોગની સાધના કરીને આ પામવાનો પ્રયત્ન કરે કે હું પૂર્વજન્મમાં શું હતો, તો એની સાધના મર્યાદિત થઈ ગઈ. કારણ કે અંદરનું ચૈતન્ય તો સનાતન છે અને સતત ચાલુ રહેલું છે, નિરંતર છે, અને એનો સમગ્ર બ્રહ્માંડના પરમ ચૈતન્યની સાથે સીધો નાતો છે, એને પ્રાપ્ત કરવાનું છે. એટલે કૃષ્ણએ અહીંયા કહ્યું કે ભાઈ જો તું આના સમજ, અર્જુનનો પ્રશ્ન હતો ને, પ્રશ્નનો જવાબ રૂપે કહે છે કે તમે કૃષ્ણ મથુરામાં જન્મેલા, તમે સૂર્યને કહ્યું એ વાત કેવી રીતે સમજી શકાય, તો કહે છે કે સમજવાની જરૂર નથી તારે, એ આ જે કૃષ્ણ છે, વાસુદેવ કૃષ્ણ છે, વસુદેવ ને દેવકીનો પુત્ર કૃષ્ણ છે, એ કૃષ્ણ નહીં, અંદર રહેલો જે પરમાત્મા છે, જે પોતાની રીતે પોતાના જ્ઞાનથી અવતાર ધારણ કરે છે, અને તું પોતાના જ્ઞાનથી નહીં, પોતાની રીતે નહીં, પણ પોતાના કર્મોને આધીન થઈને અવતાર ધારણ કરે છે. એટલે તને ખબર નથી, મને ખબર છે, હું બધું જાણું છું, તું નથી જાણતો, પણ તું નથી જાણતો એટલું તું જાણતો હોય તોય બસ છે. મોટા મોટી વાત અહીંયા આવે છે, જ્ઞાન ને અજ્ઞાન ની વાત આવે ને, ત્યારે સાચું જ્ઞાન એ છે કે હું શું નથી જાણતો એની મને ખબર હોય. કોઈ સર્વજ્ઞ છું એવો દાવો કરે તો એ હંમેશા ખોટો પડે. તું આ નથી જાણતો ભાઈ, શું નથી જાણતો, તો કે આ જન્મ જન્મ અંતર નો જે નાતો છે, કેમ એક જન્મ માંથી બીજા જન્મમાં, દર્શનોએ આનો બહુ અભ્યાસ કર્યો છે, અને સૂક્ષ્મ શરીર ને લિંગ શરીર ને એની બધી વાતો આપણને દર્શનોમાં જઈએ તો જોવા મળે. આપણે અત્યારે દર્શનોમાં જવું નથી, પણ આપણે આટલું સમજી શકીએ કે અહીંયા અર્જુનના બદલે આપણે માણસ શબ્દ મૂકી દઈએ તો માણસ પોતાના પૂર્વના કે આવનારા જન્મને જાણતો નથી. જાણે છે, શું જાણે છે, જે તારીખે જન્મ્યો તે, અને જતો રહેતો, જે તારીખે જતો રહ્યો તે, તેના સ્વજનો જાણતા હોય તે. વ્યક્ત મધ્ય છે, આ મધ્ય ભાગ છે, એના પહેલા પણ અને એના પછી પણ એનું અસ્તિત્વ નિરંતર ચાલુ રહે છે, એ ચૈતન્ય છે. જો ઈશ્વરની જ વાત કરવી હોય તો કૃષ્ણ આગળ કહે છે ગીતામાં કે અજોપી સન નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપિ સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયા. હું સંભવામી, સંભવામી યુગે યુગે, આપણે બહુ જાણીતું વાક્ય છે સંભવામી યુગે યુગે, આવશે ત્યારે આપણે જોઈશું. સંભવામી, હું મારી જાતને પ્રગટ કરું છું. સંભવામી એટલે કોઈ એમ કે પ્રભાસની અંદર ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ અમુક તારીખે ગુજરી ગયા, પેલા પારધીનું બાણ વાગ્યું ને, નહીં એને ગુજરી જવાનું હોય જ નહીં, કારણ કે એ અજોપી સન નવ્યયાત્મા. ઈશ્વર શું છે? અજ, અજન્મા તત્વ છે, જે પરમ તત્વની આપણે ઉપાસના કરવાની છે એ અજન્મા તત્વ છે. જે દેખાય છે તે શરીર છે, અંદર તત્વ છે, અજ છે, અજ એટલે અજન્મા, અને જો અજ છે એટલે અજન્મા છે તો અવિનાશી પણ છે, જન્મે
ઉત્પન્ન થાય તેનો નાશ થાય એવો એક સાદો સિદ્ધાંત છે. મેં પહેલા કહ્યું એમ નાશ

0: સ્વતંત્ર પણ એના સ્વરૂપનો એ નાશ થાય. તો અજો પિશન એક વાત, હું અજન્મ છું. એટલે પેલા કહ્યું કે મારા ઘણા જન્મો થયા છે, તો એ જન્મ શબ્દ શરીરને માટે રાખી મૂક, હું અજ છું અજન્મ. ન જાયતે મ્રિયતે વા કદાચ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજહ અને અજહ છે માટે અવ્યયાત્મા, માટે એ અવિનાશી સ્વરૂપ છે, અવિનાશી છે, જેનો જન્મ નથી એનો નાશ નથી. તો જે ઈશ્વર તત્વ છે એ ઈશ્વર તત્વ અજન્મ છે, એનો જન્મ તત્વનો જન્મ થતો નથી, એ તો છે. અને થતો નથી જન્મ માટે એનો નાશ થતો નથી. અવ્યયાત્મા અવ્યય સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ એનું છે, એનું એનું સ્વરૂપ જ અવિનાશીનું છે. અવ્યય છે એમ કહીને બેરે જુદા નથી કરતા ગુણગુણીને. અવ્યયાત્મા અવિનાશી સ્વરૂપ. અને ત્રીજું કહ્યું તે ભૂતાનામ ઈશ્વરોપી, પ્રાણી માત્રનો ઈશ્વર શાસક, પ્રાણી માત્રનો ઈશ્વર, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ, એને ઈશ્વર કહીએ. શાસક પ્રાણી માત્રનો શાસક, આ બધું નિર્ધારિત કરનાર. ત્રણ વસ્તુઓ, ત્રણ વિશેષણો અહીંયા પોતાની જાત માટે ઉમેર્યા, અજહ અવિનાશી અને પ્રાણી નામ ઈશ્વર અને પ્રાણી માત્રનો ઈશ્વર. મેં કહ્યું એમ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ, એનું ઐશ્વર્ય, એ ઐશ્વર્યનું માપ ન કાઢી શકાય, કારણ કે માપ કાઢનાર આપણે મર્યાદિત છીએ. જે સ્વયં મર્યાદિત છે એ સમગ્ર અમર્યાદિત નું માપ કેવી રીતે કાઢી શકે, એને કેવી રીતે ઓળખી શકે? ઐશ્વર્ય કેટલું, એનું લક્ષણ આપવા જાય તો એ નિષ્ફળ જાય. અજોપિશન અજન્મા હોવા છતાં, જો આ અગત્યનું છે. સન અજોપિશન અજ હોવા છતાં, અજન્મા હોવા છતાં. સેકન્ડ બીજું, અવ્યયાત્મા અવિનાશી સ્વરૂપ હોવા છતાં. અને ત્રીજું શું આવ્યું? પ્રાણી નામ ઈશ્વરોપિશન, અને પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં હું સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને અધિષ્ઠાનમાં રાખીને એને આધારે થઈને સ્વમાયયા આત્મમાયયા પોતાની માયા વડે ની જાતને પ્રગટ કરું છું, આને અવતાર કહેવાય અને પેલાનો જન્મ કહેવાય. આટલો જ ફેર છે. અહીંયા આખો અવતાર વાદ શરૂ થાય છે. આને સમજવો જોઈએ કે ઈશ્વર તત્વ અને મનુષ્ય તત્વ એની અંદર કઈ જગ્યાએ દેખીતો ભેદ આપણને જોઈ શકાય છે. તો એ પ્રમાણે આપણે કૃષ્ણ પોતાના અવતારની, પોતે શા માટે અવતાર ધારણ કરે છે અને આ જગતનું સર્જન સૃષ્ટિ વગેરે કેવી રીતે સંચાલિત થાય છે એની વાત આગળ કરવાના છે. હવે પછીના આપણે પ્રકરણની અંદર આ વસ્તુને વધારે વિગતવાર જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી

આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: वस्ती ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મેને કહા ના કે અપને જીવન મે ભી રોમેન્ટિઝમ હોના ચાહીએ. યે જરૂરી નહીં કે કિસી બંદે યા બંદી સે આપ પ્યાર કરતે તભી આપ રોમેન્ટિક હો. પર આપ કોઈ કામ કરતે હો, આપ કુછ પહેનતે હો, आप जब मिरर में अपने आप से बातें करते हो, आपके अपने कुछ रिश्ते हैं, माँ बाप, भाई बहन, उनके साथ भी आपका

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વક્તા તરીકે બોલવા જવાનું થાય ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે એવી હોય છે. જેઓ ઉત્સાહી અને શીખવાની ધગશવાળા હોય છે એ મંચની એકદમ નજીકની બેઠક પસંદ કરે છે. જેઓ એવું માનતા હોય છે કે મને તો બધી ખબર છે અથવા આવું તો અગાઉ પણ સાંભળેલું છે, એ ઘણું ખરું છેલ્લી ઘડીએ અને કેટલી વાર તો મોડા પણ આવે, પાછળની કે દરવાજા પાસેની બેઠક પસંદ કરે અને વહેલા છટકી જવાના ફિરાકમાં હોય છે. જો કે આ લોકો જ્યારે કોઈ મનોરંજન કાર્યક્રમ જોવા જાય ત્યારે સૌથી સારી બેઠક મળે તેવો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, કાર્યક્રમના નિશ્ચિત સમય કરતા ઘણા વહેલા આવી પહોંચે છે અને કાર્યક્રમ દરમિયાન કોઈના દ્વારા

ફેલ પડે તો અકળાઈ ઉઠે છે. આ બધું કહેવાનો અર્થ એ છે કે જેમને પોઝિટિવ પર્સનાલિટી ખીલવવી હોય એ આગળની બેઠક પસંદ કરનારા ઝડપથી પ્રેરણા મેળવતા હોય છે. એનામાં શીખવાની અને સુધારો કરવાની ધગજ પણ હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના લોકો ઉપર થયેલ અભ્યાસના તારણ કંઈક આવા છે. સારા અને ઉમદા વિચારો મેળવવાની અપેક્ષા સાથે તેઓ આવે છે. જરૂર જણાય ત્યાં સારી રીતે નોંધ કરે છે. અન્ય સાથીઓ સાથે પોતે જે શીખ્યા એ વિશે વાત કરે છે અને પોતે કરેલી નોંધ સરખાવે છે. આ રીતે જે શીખ્યા હોય એ જ્ઞાનને વધુ દ્રઢ બનાવે છે અને ચૂકી ગયેલા મુદ્દાની બીજી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવે છે. ટૂંકમાં આ પ્રકારના લોકો જીવનમાં વિજેતા નીવડે છે, કારણ કે તેઓ જીતવાનું આયોજન કરે છે, જીતવાની તૈયારી કરે છે અને જીતવાની મહેચ્છા રાખે છે. આ જ તો છે જીવન પ્રત્યેનો ખરો અભિગમ, નહીં? તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિમાન ઉપડવાને ઘણી વાર હોવાથી સમય પસાર કરવા એક પુસ્તક અને બિસ્કીટનું પેકેટ ખરીદીને એક સ્ત્રી એરપોર્ટની લાઉન્જની એક બેન્ચ પર બેઠી વાંચવામાં એ તલ્લીન હતી. એ દરમિયાન એને લાગ્યું કે એની બાજુમાં એક યુવાન બેઠેલો બંને વચ્ચે પડેલા બિસ્કીટના પેકેટમાંથી એક પછી એક ખાતો હતો અને એના તરફ તાકતો હતો. સ્ત્રીને આથી અકળામણ તો થઈ, પણ એને અવગણીને વાંચવાનું ચાલુ રાખ્યું. જોકે સાથે સાથે એ પણ બિસ્કીટ ખાતી હતી. થોડી વાર રહીને એને જોયું કે પેલો બેશરમ યુવાન પણ એ જ પેકેટમાંથી બિસ્કીટ ખાતો હતો. છેવટે એક બિસ્કીટ વધ્યું ત્યારે યુવાને ફિક્કા સ્મિત સાથે એના બે ટુકડા કર્યા. એમાંથી એક એને પેલી સ્ત્રીને આપ્યો અને બીજો પોતે ખાધો. સ્ત્રીએ મનોમન વિચાર્યું કે આ તે કેવો અવિવેકી અને અભણ માણસ છે. મારા બિસ્કીટ ખાઈ ગયો છતાં સૌજન્ય ખાતરે આભારની લાગણી વ્યક્ત કરતો નથી. છેવટે ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થતા એ સ્ત્રી વિમાનમાં બેઠી વાંચવાનું પૂરું થવા આવેલું પુસ્તક પોતાની હેન્ડબેગમાંથી કાઢવા ગઈ તો જોયું કે એનું બિસ્કીટનું પેકેટ તો એમને એમ જ હતું. જો એના બધા બિસ્કીટ એની પાસે જ હતા તો પોતે ખાધેલા બિસ્કીટ તો પેલા યુવાનના હતા. જોકે હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. એ દિલગીરી પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. હવે એને ભાન થયું કે પેલો યુવાન નહીં પરંતુ એ પોતે જ બેશરમ, અવિવેકી અને અભણ હતી. આપણા જીવનમાં એવું કેટલી વાર બને છે કે અમુક બાબત અમુક રીતે જ બને એમ માની લીધું હોય, પણ પછીથી ખબર પડે કે એમ માનવું સાચું નહોતું. એવું કેટલીક વાર બને કે પોતા પરના વિશ્વાસના અભાવે અહંકારી વિચારો વડે બીજા વિશે વાસ્તવિકતા સાથે સ્નાન સૂતક નો સંબંધ ન હોય એવો અભિપ્રાય બાંધી બેસીએ છીએ. આથી જ બીજા વિશે કઈ માની લઈએ એ પહેલા આપણે બે વાર વિચારવું જોઈએ. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સ્પર્શ, સ્વાદ, દ્રષ્ટિ, ઘ્રાણ અને શ્રવણ. આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જન્મ્યા છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમન સેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમન સેન્સ કહેતા કોઠા સૂચ કેળવી શકાય છે. જો કે કોઠા સૂચ પ્રેરતું ન હોય એવું કહેવાતું શ્રેષ્ઠ શિક્ષણ પણ નિરર્થક છે. કોઠા સૂચ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા સમાન છે. એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગાર વધારો મળતો નહોતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજા જ વર્ષે એને પગાર વધારો મળ્યો. આ જોઈને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહીં મળવાની ફરિયાદ કરી. શેઠ કહે, વર્ષોથી જેટલા ઝાડ કાપતો હતો એટલા જ ઝાડ તું આજે કાપે છે. જો તું વધારે ઝાડ કાપી

ત્યારે હું એક ઝાડ કાપી લઉં છું, પછી 2 મિનિટનો વિરામ લઈને મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી? આ સવાલ જૂના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો. અહીં સવાલ એ છે કે તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી? ભૂતકાળનો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકીય શિક્ષણથી આ કામ થઈ શકે નહીં. જે ચીજ જેવી છે એવી જ દેખાય અને એ જ રીતે થવી જોઈએ. એ જ રીતે થાય એવી કોઠા સૂજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે. હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

એક આફ્રિકન કહેવત છે, જ્યારે કાર્યો બોલી ઉઠે છે ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી. ભલાઈનું કાર્ય હંમેશા બોલી ઉઠે છે. વર્તમાન સમયની વિકટ પરિસ્થિતિમાં આવા કાર્ય આપણી આસપાસ બનતા જોઈએ છીએ ત્યારે જીવી રહેલી માનવતાનો અહેસાસ થાય છે. આ સંબંધી કોઈ અનામીને વહેતી કરેલી આ સરસ વાત વાંચો. એ દિવસે સૂરજ સખત તપતો હતો. ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. હૈયાને ટાઢક મળે એ માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના પાર્લર તરફ લોકો આકર્ષાઈ રહ્યા હતા. મુઠ્ઠીમાં પૈસા જકડીને એક નાનકડી બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં દાખલ થઈ. હજી તો એક શબ્દ બોલે એ પહેલા જ પાર્લર વાળાએ એનો હાથ પકડીને કહ્યું, પાર્લર બહાર મારેલું બોર્ડ વંચાતું નથી, અહીં જૂતા પહેર્યા વિના આવવાની મનાઈ છે, છતાં તું ઉઘાડા પગે ઘૂસી ગઈ. આમ કહીને છોકરીને બહાર તગેડી મૂકી. નારાજ થયેલી બાળકી પાર્લરમાંથી બહાર આવી ત્યાં તેને એક તગડો અને કદાવર માણસ મળ્યો. એણે હેતથી બાળકીને પોતાની પાસે બેસાડી પોતાના મોટી સાઈઝના જૂતા એને ઉતાર્યા અને પેલી બાળકીની સામે રાખીને કહે, બેટા આ જૂતા પહેરીને કદાચ તું ચાલી શકીશ નહીં, પણ પ્રયત્ન કર. જૂતા ભલે ઢસડાય, એ રીતે પણ ચાલીને તું અંદર જઈશ તો તારા માટે તું આઈસ્ક્રીમ કોન મેળવી શકીશ. આમ કહીને એણે એ નાનકડી બાળકીને હળવેથી ઉચકીને એના પગ જૂતામાં રાખી દીધા. પછી કહે, તું નિરાંતે આઈસ્ક્રીમ આરોગી આવ, હું તો થાકી ગયો છું, અહીં થોડો આરામ કરી લો. આટલું સાંભળતા તો બાળકીની આંખ ચમકી ઉઠી. ઉત્સાહથી થનગનતી મોટી સાઈઝના જૂતા પહેરીને ચાલવાની તકલીફ પડતી હોવા છતાં જેમ તેમ કરીને કાઉન્ટર પર પહોંચી ગઈ અને પોતાના માટે આઈસ્ક્રીમ કોન લીધું. હા, એ માણસ કદાવર હતો, તગડો હતો, એનું મોટું પેટ હતું, જૂતા મોટી સાઈઝના હતા, પણ સૌથી વિશેષ તો એ કે વિશાળ હૃદય ધરાવતો હતો. તો જોયું, મન બડા રખના ચાહીએ, ઇન્સાન કી નિયત અચ્છી હોની ચાહીએ. હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે? નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે છે એ નોખી અનોખી રીતે જરૂર કરે છે. સુલતાન મહેમૂદ નો હફસી ગુલામ અયાઝ વઝીરના દરજ્જે પહોંચી ગયો. બીજા દરબારીઓને આથી ઈર્ષ્યા થઈ. એક વાર મોકો જોઈને તેઓએ પૂછ્યું, જહાપના આવડત વગરના એક હફસી ગુલામને આપે વઝીર બનાવ્યો. એ વખતે અયાઝ ગેરહાજર હતો. દરબારીઓના સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો. એ ક્યાંથી આવ્યા હતા એનું સુલતાનને પૂછ્યું તો એને એ તપાસ કરી જ નહોતી. એક પછી એક દરબારી દરવાજે જઈને સુલતાને જેટલું પૂછ્યું હતું એટલી જ તપાસ કરીને પાછા ફર્યા. એવામાં અયાઝ ત્યાં આવ્યો.

પણ સુલતાનની નગરના દરવાજે સી નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. અયાઝે એ બાજુ થઈને જ આવ્યો હતો એટલે કહે ત્યાં વણઝારાનું એક પડાવ છે. સુલતાને પૂછ્યું એ લોકો ક્યાંથી આવ્યા છે. વણઝારા બલ્કથી આવ્યા છે. કઈ તરફ જાય છે. કાબુલ થઈને બદખશાન જઈ રહ્યા છે. એ કાફલામાં કેટલા માણસો છે. કુલ 124 માણસો છે, જેમાં 49 પુરુષો અને 43 સ્ત્રીઓ અને 32 બાળકો છે. એ લોકો ધંધો શું કરે છે. છરી અને તલવાર સજાવવાનો. એમની સાથે જાનવરો કેટલા છે. 5 ઊંટ, 52 ઘોડા, 14 ગાય અને 17 બકરા. તમે ઠીક તપાસ કરી છે ઇયાઝ, સુલતાને ખુશ થઈને કહ્યું. હવે તમે જઈ શકો છો. એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે. હા, જે કઈ કરવું એ નોખી અનોખી રીતે કરવું એટલે બીજા કરતા એ જ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગસ, તત્પરતા અને સુસ્તી કરવું, એવો અભિગમ જે ધરાવે એ માણસ સફળ. તો હવે સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે એ તો તમે જાણી જ ગયા હશો. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સેલ્ફ ડિસ્કવરી કહેતા આત્મશોધન એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલીક ક્ષમતા પડેલી છે એનું નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રૂકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. બાય ધ વે, આ હકીકતને સુપેરે રજૂ કરતી એક દ્રષ્ટાંત કથા ગીત રૂપે એન્થની ડી મેલોએ ધ ગોલ્ડન ઈગલમાં વર્ણવી છે. એનો સારાંશ કંઈક આવો છે. એક માણસને બાજ પક્ષીનું ઈંડું મળે છે. એને મરઘીના માળામાં મૂકી આવે છે. મરઘી બાજના ઈંડાને સેવે છે. એક દિવસ બાજનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે. એનો ઉછેર પણ મરઘીના બીજા બચ્ચાની જેમ થવા લાગે છે. જે રીતે મરઘીઓ પોતાનું જીવન ગુજારતી હતી એમ આ બાજ પણ જીવન ગુજારવા લાગ્યું. એને તો બસ એમ જ થતું કે એ પણ એક મરઘી જ છે. જમીનને ખોતરીને એમાં રહેલા કીડા અને જીવાતોને એ ખોરાક લે છે. એ પોતાની પાંખો તો વીંજે છે, પણ એનું ઉડ્ડયન માંડ થોડા ફૂટ ઊંચું હોય છે. વર્ષો વીતતા જાય છે. બાજ હવે મોટું થઈ ગયું હોય છે. એક દિવસ એ પોતાનાથી દૂર સુદૂર આકાશમાં પોતાની મજબૂત પાંખોના એક જરા અમસ્તા ફફડાટથી સુસવાટા મારતા પવનને કાંપતા એક પક્ષીને ભવ્ય રીતે ઉડ્ડયન કરતું નિહાળે છે. પેલું જમીન પર રહેતું બાજ આ નિહાળીને અવાક થઈ જાય છે. એ પોતાની સાથી મરઘીઓને પૂછે છે, એ કોણ છે? એક મરઘી કહે, એ તો પક્ષીરાજ ગરુડ છે. એ આકાશનું પક્ષી છે, એ ગગનગામી છે. આપણે મરઘીઓ જમીન નિવાસી છીએ. બીજો કે આપણે મરઘીઓ જેવા છીએ એવા પ્રકૃતિ દત્ત છીએ. બાજ એ બાજ છે અને આપણે મરઘી રહેવા સર્જાયા છીએ. અલીશામાં પોતાને નિહાળવાની સેલ્ફ ડિસ્કવરીની યાત્રા દરમિયાન પોતાના અધકેરા મૂલ્યની પ્રતીતિ થાય, એ સાથે જ વિકાસનો પ્રારંભ થાય છે. તમને પણ સેલ્ફ ડિસ્કવરી કરતા આવડી ગયું હશે. પોતાનામાં કેટલી ક્ષમતાઓ છે એ જાણવી, એ જ સેલ્ફ ડિસ્કવરી છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સફળતા આમ તો સાપેક્ષ શબ્દ છે, પણ માણસ જે પણ ક્ષેત્રમાં હોય એમાં મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનો પ્રયાસ કરે જ છે. આ મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનું રહસ્ય શું છે? જો કે આ રહસ્ય બધા માટે એકદમ ખુલ્લું અને સ્પષ્ટ છે, છતાં આ દ્રષ્ટાંત એ રહસ્યને હાથ વગુ બનાવે છે. 7 વર્ષની ઉંમરે થોમસ આલ્વા એડિસને સ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. એ પછી 3 મહિનામાં શિક્ષકે એમને મંદ બુદ્ધિના ગણાવીને ભણવા માટે ગેરલાયક ઠરાવ્યા. એમની માતાએ ઘેર બેઠા ભણાવીને એમનામાં જ્ઞાન પ્રત્યે અભિરુચિના બી વાવ્યા.

10 વર્ષની વયે એડિસનને ભૌતિક શાસ્ત્રમાં એટલો તો રસ પડ્યો કે ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી, જાતે ટેલિગ્રાફ સેટ બનાવ્યો. 12 વર્ષની વયે છાપા અને પેપરમિન્ટ વેચીને થતી કમાણીમાંથી પુસ્તકો અને પ્રયોગશાળાના માટેના સાધનો ખરીદતા. 15મા વર્ષે ઓટોમેટિક ટ્રાન્સમીટર અને રિસીવરની શોધ કરી. આગળ જતા વીજળીનો દીવો, ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મ, ગ્રામોફોન વગેરેની શોધ કરી લગભગ 1,093 જેટલા પેટન્ટ મેળવ્યા. સફળતાના એક પછી એક શિખર સર કરતા એડિસનને પત્રકારોએ એકવાર પૂછ્યું, આપ આટલા બધા સંશોધનો એક સાથે કરી રહ્યા છો ત્યારે કોઈ કામ ભૂલી જતા નથી, એનું રહસ્ય શું? એડિસને ઉત્તર આપ્યો, જો રાત્રે સૂતા પહેલા હું આજના અધૂરા કામનો વિચાર કરીને આવતીકાલે કરવાના કામની યાદી તૈયાર કરું છું. એ યાદી પ્રમાણે કામ પૂરા કરવાના પ્રયાસ કરું છું. બસ આ જ છે એનું રહસ્ય. બીજો સવાલ, તમે આટલા બધા સંશોધનો કર્યા, એનું રહસ્ય શું? એડિસનનો જવાબ કે મારા મનમાં સતત તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. આ મોટી ઉંમરે આટલી શોધ કર્યા પછી અત્યારે ઘાસમાંથી લેટેક્સ બનાવવાનો પ્રયત્ન કરું છું. જે શોધ કરવાનું નક્કી કર્યું હોય અને વળગી રહેવું એ જ મારી શોધો અને સફળતાનું રહસ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ રોજ શું કરવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ અને એના માટે આદુ ખાઈને મચી પડવું એ સફળતા માટેનું ઓપન સિક્રેટ છે. તો તમે પણ જાણી લીધું ને કે સફળતા માટેનું સિક્રેટ શું છે. ધગસથી કામ કર્યા રહો. જે કામ કરવાનું છે, જે કામ કરવું છે એની પાછળ મંડ્યા રહો જ્યાં સુધી કામ પૂરું ન થાય. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉત્તર અમેરિકાનો નાયગરા ધોધ. આ ધોધ નાયગરા નદી ઉપર લેક્સ એરી અને ઓન્ટેરિયોની અધવચાળ છે. નાયગરા ધોધ વાસ્તવમાં હોર્સ શુ ધોધ અને અમેરિકન ધોધ એમ બે ધોધનો બનેલો છે. હોર્સ શુ ધોધ કેનેડાની સરહદે ઓન્ટારિયો રાજ્યમાં છે. અમેરિકન ધોધ અમેરિકન સરહદે ન્યૂયોર્ક રાજ્યમાં છે. રાત્રે રંગીન રોશનીથી આ ધોધ ઝગમગી ઉઠે છે. દર વર્ષે 1 કરોડ લોકો અહીં મુલાકાતે આવે છે. 11 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા કોતરની વચ્ચે આ ધોધ પ્રચંડ ગતિથી વહે છે. ધોધનું પાણી જે જગ્યાએ પડે છે ત્યાં ભયાનક વમળો સર્જાય છે. નાયગરા ધોધનું આશરે 85% પાણી હોર્સ શુ ધોધ પરથી વહે છે. હોર્સ શુ ધોધની ઊંચાઈ 167 ફૂટ અને મહત્તમ પહોળાઈ 2600 ફૂટ છે. અમેરિકન ધોધની ઊંચાઈ 176 ફૂટ અને પહોળાઈ 1000 ફૂટ છે. ધોધના કોતરોની ઊંડાઈ 200 ફૂટ જેટલી છે. એના પાણીની પડછાટનો અવાજ માઇલો સુધી સંભળાય છે. જોરદાર વેગથી ધસમસતા પાણીની જલશિખરો હવામાં સેંકડો ફૂટ ઊંચે ઉડતી જોઈ શકાય છે. નાયગરા વિશે આટલી બધી વાત શા માટે? વેલ, હજારો વર્ષથી વહેતા ધોધનું 1000 ટન પાણી એમ જ વહી ગયું. પણ એક દિવસ માણસે એ વિરાટ ઉર્જાના એક હિસ્સાને નાથી લીધો. એમ જ વહી જતા પાણીને ચોક્કસ લક્ષ્ય તરફ વાળ્યું. પરિણામ, કરોડો કિલો વોટ વીજળીનું નિર્માણ થયું. એનાથી કારખાના ચક્રો ગતિમાન થયા. હજારો ઘરોમાં રોશની ફેલાઈ. ટનબંધ અનાજ ઉગાડવામાં આવ્યું. અનેક વસ્તુઓનું ઉત્પાદન થયું. નવા કામ ધંધાનું નિર્માણ થયું. રસ્તા બંધાયા, ઇમારતો ઉભી થઈ. આ અને બીજા અનેક ફાયદા એટલા માટે થયા કે આયોજનમાં એકા એવા માણસે નાયગરા ધોધના અમુક હિસ્સાને નાથ્યો, એને ચોક્કસ દિશા આપી, એક લક્ષ્ય ભણી વાળ્યું. આપણામાં પણ કુદરતે પ્રચંડ શક્તિ મૂકી છે. શું આ શક્તિને નાથીને કોઈ ચોક્કસ દિશા ભણી વાળીએ છીએ? પોતાના માટે અને ચાહિતાઓ માટે

સુખ અને સમૃદ્ધિના સપના જોઈએ છીએ, એ સિદ્ધ કરવા માટેની ચોક્કસ દિશા તરફ આ શક્તિને વાળીએ છીએ, તો દરેક માણસમાં આવી શક્તિઓ ભરેલી છે. પણ એને બહાર કેવી રીતે નીકાળવી, એ શક્તિઓને કયા માર્ગે લઈ જવી, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો હું છું આરજે અંજલી, અને નેક્સ્ટ વીક ફરીથી મળીશું અહીં જ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો. તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો. એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મેજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં બે માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ નહોતો. ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાંગનાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તે નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતા મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતા મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.

0: ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું. મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી. જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો. શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે. જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું. તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું. તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે. ઘોડાએ તેમ કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું. જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું ચાલ. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે. હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો, અને ઘોડો તો ઝાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર દોડવા લાગ્યો, અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઉભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક

0: પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, ભગવાન, આ ભગવાન વિશે દરેકની અલગ અલગ માન્યતા છે. કોઈ એને માને છે તો કોઈ એને નથી માનતું. હવે તમે ખરેખર એને માનો છો કે નહીં એ આપણે તમારા પર છોડીએ છીએ, પણ હું અત્યારે લઈને આવી છું એક અલગ વાર્તા. અને આ વાર્તા એક કિસ્સો છે મહાભારતના સમયનો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હતા ત્યારે કૌરવ સેનાના સેનાપતિ તરીકે દુર્યોધને મિત્ર કર્ણની નિમણૂક કરી. કર્ણએ દુર્યોધનને કહ્યું કે આમ તો હું દરેક બાબતમાં કૃષ્ણ અર્જુનથી ચડિયાતો છું, પરંતુ એક બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. દુર્યોધને પૂછ્યું, એવી તો કઈ બાબત છે કે જેમાં અર્જુન તારાથી ચડિયાતો છે? ત્યારે કર્ણએ કહ્યું, મિત્ર, મારા સારથી તરીકે મધ્યરાજ શૈલ્ય છે, જ્યારે અર્જુનના સારથી તરીકે શ્રીકૃષ્ણ છે, અને આ બાબતમાં અર્જુન મારાથી ચડિયાતો છે. આ બંને સારથીઓ વિશે એક ઓછી સાંભળેલી અને જાણવા જેવી આ વાત છે. કર્ણ તેના સારથી સાથે શૈલ્યજી, જે એના સારથી હતા, એમને ફક્ત એક જ વાત કહેતા, યાહી યાહી યાહી, મતલબ ચાલો ચાલો ચાલો. કર્ણ સારથીને સતત હુકમ આપવાનું કામ કરે, જ્યારે બીજી બાજુ અર્જુન એના સારથી શ્રીકૃષ્ણને કહે

છે યથાવા રુચતે તવ, મતલબ આપને યોગ્ય લાગે એમ કરો, આપ જે કરશો એ મને કબૂલ છે, રથ તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં લઈ જાઓ, મારું કામ બાણ ફેંકવાનું છે અને હું તે કામ કરીશ અને તમારું કામ તમે કરો. કર્ણએ પોતાની સત્તા પોતાની પાસે રાખી તો એ યુદ્ધ હારી ગયો અને અર્જુને પોતાની સત્તા પણ શ્રી કૃષ્ણને સોંપી તો એ આ યુદ્ધ જીતી ગયો. દોસ્તો, આપણા જીવન રથના સારથી ભગવાન છે. આપણે પણ જો કર્ણની જેમ ભગવાનને આદેશો આપવાને બદલે અર્જુનની જેમ ભગવાનની ઈચ્છા મુજબ નિષ્ઠાપૂર્વક કર્મ કરીએ તો દરેક બાબતમાં વિજય ચોક્કસ જ થાય. તો કેવી લાગી વાર્તા, જરૂર જણાવજો અમને રેડિયો 90.4 FM પર. વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95.12.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વાર્તાઓ વિશે એક સર્વે થયો છે. એ સર્વેની અંદર 200 અલગ અલગ વસ્તુઓ ખરીદવામાં આવી કે જે 100 રૂપિયાની અંદરની વસ્તુ હતી. 200 લેખકોને બોલાવવામાં આવ્યા ને એમણે એવું કીધું કે આ વસ્તુઓ વિશે તમે વાર્તા લખો. એક એક લેખકને એક એક ઓબ્જેક્ટ આપવામાં આવ્યો અને કીધું કે તમે આના વિશે વાર્તા લખો. આ દરેક ઓબ્જેક્ટની ઉપર એક વાર્તા લખાઈને ટોટલ 200 વાર્તા બની. હવે આ ઓબ્જેક્ટ્સને એકવાર ફરીથી માર્કેટમાં મૂકવામાં આવ્યા. સેમ ઓબ્જેક્ટ કે જે 100 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા એની વાર્તા પ્રમાણે 5,000, 10,000, 15,000, 20,000 લાખોની અંદર વેચાયા. આ કેવી રીતે શક્ય બને છે? હું તમને એક નાનકડી ગણતરી આપું. સામાન્ય ચશ્મા ખરીદવા જઈએ તો કેટલા ના મળે? 500, 1,000, 2,000, 5,000. દુનિયામાં 2,89,00,000 રૂપિયાના ચશ્મા છે. આ 2,89,00,000 રૂપિયાના ચશ્મા એ માણસના છે કે જેની પાસે ભારતની આઝાદીનો ઇતિહાસ અને એના રાષ્ટ્રપિતા બનવાનું નામ છે. કારણ કે એ માણસે એની સાથે જોડાયેલી વાર્તા જીવતા જીવતા આ ચશ્મા પહેરેલા, એટલે આ ચશ્માની કિંમત આ છે. કોઈ ગિટાર ખરીદવા જાઓ એ 10,000 રૂપિયાનું મળશે. દુનિયામાં એવું ગિટાર છે કે જે 11,20,00,000 રૂપિયાનું છે. એટલા માટે કારણ કે આ એ વ્યક્તિનું ગિટાર છે કે જેણે રોક એન્ડ રોલના ઇતિહાસમાં મોળિયું નાખ્યું. એનું નામ હતું એલ્વિસ પ્રેસલી. એક સફેદ ડ્રેસ કોઈ છોકરી ખરીદવા જાય તો 500 રૂપિયાનો, 250 રૂપિયાનો, 5,000 રૂપિયાનો, 10,000 રૂપિયાનો પણ મળે. દુનિયાનો સૌથી મોંઘો સફેદ ડ્રેસ 40,80,00,000 રૂપિયાનો છે. કારણ કે એની પાછળ મેરલિન મનરોએ 7 કલાક ઉભા રહીને પોતાનું ફ્રોક ઉડવા દીધું હતું એ વાર્તા અને એ સિચ્યુએશન. કોઈ પણ ઘટના જ્યારે વાર્તા બનીને કોઈ પણ ઓબ્જેક્ટ જોડે જોડાય છે ત્યારે એની કિંમત વધી જાય છે. હવે જે વાર્તા અમે વાંચવા જઈએ છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફની વાર્તા છે. વાર્તાનું નામ છે જક્ષણી.

0: હું ભાતું કરતી હતી. ત્યાં એમના પગ સંભળાયા, હું એમના પગ બરાબર વર્તું છું. ક્યારે ગમગીન હોય, ક્યારે ઉત્સાહમાં હોય, ક્યારે વિચાર કરતા ટેલતા હોય, આજે એમના પગ ઉત્સાહથી ઉપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને મને કે
1: કેમ, આ શું આદર્યું છે?
0: ભાતું કરું છું, બપોરની ટ્રેનમાં જાઉં છું.
1: પણ ક્યાં અને શા માટે જાય છે?
0: મારા અક્ષર સુધારવા ને તમારો અભ્યાસ વધારવા. એક વખત હું એમને લાંબે વખતે મળી, મારા મનમાં એમ કે શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કે
1: જુદા રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે કારણ કે સ્ત્રીઓ એ દરમિયાન જ કાગળો લખે છે, એ સિવાય એમને લખવાનો મહાવરો થતો જ નથી.
0: અને હું એમની ભેગી હોઉં ને ત્યારે તો લગભગ હંમેશ મારી ફરિયાદ જ કરે.
1: આ તારે લીધે જ મારો અભ્યાસ આગળ નથી ચાલી શકતો. અને તું જાય છે પણ મારા ખાવા કરવાનો કઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે?
0: મોતી અમારી કૂતરી હતી, મોતી જેવી સફેદ સુંદર સુહાણી. મેં કહ્યું હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું, પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરા કીડીઓ મંકોડા માછલા એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી.
1: અરે ભલે જવાની ના નથી, પણ ક્યાં જવું છે?
0: છૂપી પોલીસો ને ગુના પકડ્યાની વાર્તાઓ લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો. કદાચ એમના આવ્યા પહેલા મારે નીકળી જવું પડે એમ.

0: માનીને ને ચિઠ્ઠી લખીને એમના જોવામાં આવે એવી રીતે એમની અધૂરી લખેલી વાર્તા ઉપર દબાવીને મૂકી.
1: અરે ભાઈ, હવે તો બોલ, ક્યાં જાય છે?
0: આગ્રાની ટિકિટ લઈ આપો.
1: કેમ, કમળાને ઠીક નથી?
0: કઈ ગંભીર નથી, પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે. હવે જનાના અસ્પતાલ એટલે ઓઝાથી તો કમળાને મળી પણ નહીં શકાય, એટલે હું આટલા દિવસ કમળા સાથે રહીશ.
1: ઓઝા દંપતિ અમારા સ્નેહી હતા. જગતમાં પત્ની વિના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે, એટલી બધી વિચિત્ર છે કે એના માટે શબ્દ પણ નથી ચડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિત ભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિત ભર્તૃકા વિયોગના શૃંગારનું અને વિધવા કરુણ. પણ પુરુષ પરણ્યો ન હોય તો વાંઢો. પરણ્યા પછી વળી પછી શું? પરણેલો કે ધણી અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો એનું નામ જ નહીં. રાંડા પછી વિધુ, બિચારો કોઈ પણ રસનું આલંબન નહીં. વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, અને એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય અને સ્વાતંત્ર્ય હરી લેનારો. ધણી એટલે જ મૂર્ખ, વિધુર એટલે ફાંફા મારનાર, બીજી વાર પરણવાનો ઉમેદવાર. સ્ત્રી મળે તો પાછો ધણી, ને ન મળે તો વાંઢો. અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો શું? કઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય? અથવા તો એમ કહેશે કે
0: અમારે થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.
1: પણ કોઈ દિલસોજી ધરાવે નહીં. દિલગીર દેખાવા જઈએ પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહીં.
0: અરે પણ સ્ત્રી ન હોય તો શું થઈ ગયું? શું તમને ખાવા નથી મળતું, પહેરવા નથી મળતું, પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા? પણ તમને શી ખોટ છે? ઉલટું વી ધૂર એટલે થોડા વખત માટે ધૂરા ધોસરી નીકળી ગઈ. મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના એને અડવું લાગવા માંડે છે.
1: સાચું કહું, સ્ત્રી જાય છે ને એથી જાજુ કઈ થતું નથી, હૃદયને ખાલી ચડે છે. હૃદય ચાલતું નથી, એને જરા જરા કાંટા વાગે છે. અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે! બધા સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે, પણ મને લાગે છે કે પુરુષ સ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે. પુરુષ પ્રોષિત પત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું? નાહવું નહીં, પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું, ચા ન પીવી, ખરાબ કરીને પીવી, બહાર ખાવું, ઘેર ખાવું, હજામત ન કરવી, વાળ ન ઓળવા, ઓફિસમાં વખતસર ન જવું, રાતે દીવો ન કરવો, ખુરશીમાં ઊંઘવું, રાતે જાગી દિવસે ઊંઘવું. શું કરવું ને શું ન કરવું? ખરેખર આ જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. અંતે મને ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે, કઈ ન સૂજે ને ત્યારે એ સૂજે છે. મેં કપડાં પહેર્યા, ઉઠ્યો અને કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. એ પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસી. પહેલા આવા પ્રસંગે એક વિષીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. આજે જરા મોડું થયું હતું, પણ વિષી હજી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણા વર્ષથી મને ઓળખતો હોય એમ કહેવા લાગ્યું.
2: ઓહો સાહેબ, ઘણા દિવસે આવ્યા. આવા દુબળા કેમ પડી ગયા? અહીં જમતા હતા ત્યારે તો શરીરે સારા હતા.
1: હું તેની પ્રગલ્ભતાથી ખુશ થયો. મને જાણે વિચાર કરવા માટે, રમવા માટે એક નવું રમકડું મળી ગયું. મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનું છે. પીરસો.
2: ભલે ભલે, હમણાં પીરસો.
1: જે દી નવરો દીનાનાથ, તે દી મહારાજને ગળ્યો છે. એનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખે એવો ધોળો, અને એની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. એના લથડ બથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે કાચું સુવર્ણ બટાટાની ગાંસડીમાં બાંધે એમ કાળી ઝીણી પોતળીથી બંધ બાંધી બાંધેલા હતા. પેટ મોટું હતું, પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા, અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું. ઉભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોંચ

0: ગોળાકાર રહેતા અને પગલું લાખ વિનાના ઊંટ જેવું પડતું. મોમાં જાણે નીચલા જડબામાં એક નહીં પણ દાંતની બે હારો જેવું, અથવા જાણે જડબામાં દાઢો જ હોય ને એવું જણાતું. અને બ્રહ્મા એને ઘડીને એટલા ખુશ થઈ ગયા હશે કે માટી કાચી હશે ત્યારે જ એને કપાળે બરડે થાબડ્યો હશે, એટલે કપાળ તરફ માથું ઢળતું અને વાસો એવો બહાર નીકળેલો હતો. હવે મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. એ મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે,
1: તમે ગમે તે કહો પણ મહારાજનો સ્વભાવ બહુ સારો.
0: મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા અને ઘીની વાડકી લઈને આવ્યા. અને કઈ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસી. અને પછી અમારી બેયની સામે પગ પર પગ ચડાવી બેસીને પગના તળિયા પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા,
2: સાહેબ અમારો તો જીવ મોટો, એમ અમે તરવાડી કોઈ દી લોભ ના કરીએ. આ શેઠ છે ને શેઠ, અને આ પંડ્યા, એમનો જીવ જરી જેટલો. અમારી જ્ઞાતમાં પાસેર તાંબાનું નામ પાડીને અડધા ભાર ઓછા લોટાનું લાડું કર્યું તું બોલો. અમે તો લોટો સાચવી રાખ્યો છે અને ભલે ને અહીંયા નોકર હોઈએ પણ જ્ઞાતમાં સૌ સરખા.
0: સાચું,
2: હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી જ દઉં. બહુ કે તો આ તારી નોકરી જા નથી કરતા. અરે બ્રાહ્મણ ના દીકરા છે, હાથમાં જોડી લઈને માંગી ખાતા કે ઓછી શરમ લાગવાની હતી હે? શું કહો?
1: સાચી વાત છે.
0: મહારાજને વાતના ટેકાની જરૂર જણાય તેથી ગમે તે પ્રશ્ન આપણે પણ પૂછી નાખ્યો.
3: મહારાજ આ પંડ્યા તમારી નાતના છે?
2: હા, અમારી નાતમાં ખરા પણ હલકા કરાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું, તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગ્યા હાથે ચાંદો કર્યો છે બોલો.
0: વાહ વાહ વાહ.
2: પણ મારા લગ્ન માટે અમને બે વેણે કોઈને કહ્યા નથી.
0: મેં રેવાશંકર સામુ જોઈને કહ્યું,
3: બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે એમને જક્ષણીની વાત કહું?
1: હા હા, એમને તો ખેવી જ પડે ને.
2: અરે અરે, કોણ કોણ કોણ આ જક્ષણી? કોણ?
0: મારે ઘેર એક જક્ષણી છે, સાક્ષાત મહામાયા જોઈ લો. અરે રાતે અંધારામાં જુઓ ને તો બે આંખો દીવા જેવી જગારા મારે, અને જે માનતા માનીએ ને એ ફળે એવા છે.
2: ત્યારે શું કહું છું, મને એક વાર દર્શન કરવા લઈ જાઓ.
0: અરે અરે અરે, આ શું બોલ્યા? એ તો કોઈને મળતા જ નથી.
2: કેમ?
0: બસ દિવસ આખો ઘરમાં બેસી રહે ને ધ્યાન તર્યા કરે.
2: અરે પણ કેમ?
0: અરે એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માની ને એમને જંપવા ના દે ને. અને સાંભળો, આપણા લોકો માગે એ કેવું અક્કલ વિનાનું માગે, હે? નસીબમાં ના હોય એવું માગે. હવે એક બાઈના નસીબમાં છોકરો જ નહીં અને માગ્યો ત્યાં થોડો છોકરો આપે બોલો. હું બોલતો હતો એ દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિંતા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઉડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કઈ હેઠો બેઠો ને બોલ્યા,
2: અરે પણ મારા નસીબમાં તો કન્યા છે, મારું સગપણ તો ભટલે ત્યાં થઈ ગયું છે. પણ શું છે, કન્યા જરા નાની છે પણ રૂપાળી બહુ છે હો. અને નાની છે પણ હું અત્યારથી બધું સમજે છે. હું જાણું તો કેસે મારા સારું શું લાવ્યા, અને પાણી મંગાવું ને તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે બોલો.
0: આ છેલ્લા વાક્યો બોલતા મહારાજનો હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેના શિખરો ઉડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માંગ્યું તો મહારાજ ઝપાટા બંધ ઉઠીને શાક લઈ આવ્યા, મને અને રેવાશંકરને બંનેને પીરસી. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાના ખાસ ચિહ્નો છે.
4: મહારાજ,
0: ત્યારે તો તમારે જક્ષણી માતાનું કંઈ કામ નથી. મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા અને બોલ્યા,
2: તે તમે વૈદું જાણો છો?
4: ના,
2: હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા ને એની બાયડી નાખતા નહોતું આવડતું તો મને રાખેલો. મારા ઉપર ભાઈ પૂરેપૂરો ભરોસો.
0: નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘ દ્રષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે એને માટે આજના ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું.
2: તે બૈરી નાની તો વૈદને પૂછીને એમણે એમની બૈરીને ટોપરું ખવડાવ્યું.
4: હા,
2: તે બૈરી તો હે મોટી આવરી થઈ ગઈ.
0: મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેક્યો
2: સાહેબ હું એક વાર સાંભળ

0: પણ તો ભૂલું નહીં, મેં ટોપરું ખવડાવવા માંડ્યું છે પણ હજી ઊંચી નથી થઈ. એટલે આમ કાઠું કર્યું છે પણ હજી દીઠે નીચી જ લાગે.
1: ત્યારે મારા તમારી બીજી બાયડી જોઈએ.
0: ના ના ના ના ના ના ના, બીજી આવી ના મળે. આ તો જક્ષિણી માતાને કહીને મોટી થાય એમ કરો ને. અને મારે ઘેર બેરી સુખી થાય. તમે જુઓ કશું કામ છે
1: ના,
0: રાંધું હું, એને દાળ ચોખા બી ના પડે. અને હું રસોઈયો ખરો પણ 12 વાગે છૂટતો. ગામમાં નીકળું તો કોઈ મને રસોઈયો ના જાણે. હજામત તો હેર કટિંગમાં જ કરાવવાની. 8 આના લેતો 8 આના
1: બરાબર.
0: ને માથામાં તેલ, અત્તર, પોમેટમ, ને મહિનામાં 1-2 વાર નાટક સિનેમા તો ખરા જ ખરા. બૈરી જાય દુખી ના થાય.
1: મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું,
0: તો હવે તો મને જક્ષિણી માતાને દર્શન કરવા લઈ જાઓ.
1: ના ના ના ના ના, એમ નહીં. એ જો હું ન હોઉં ને તમે જાઓ ને તો કૂતરી થઈને વળગે.
0: હે
1: હા, એક કામ કરો, તમે છે ને એમના માટે રોજ ખાવાનું મોકલતા જાઓ. મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરીને મને ખબર આપી.
0: લ્યો આ ભાણું જક્ષિણી માતા માટે.
1: અરે પણ એ રાત્રે તો જમતા નથી.
0: ઓહો,
1: હું સવારે છોકરો મોકલીશ એટલે પહેલા એની સાથે મોકલજો.
0: ભલે ભલે ભલે.
1: અને સાંભળો, ફક્ત 4 રોટલી જ, હા, ભાત દાળ શાક નહીં, ઘી પણ જરાક જ. અને હું પૈસા આપી દઈશ.
0: અરે હોતું હશે કે?
1: અરે એ મફતનું ખાતા નથી એટલે, પણ વખત સર કરવું. મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.
2: હું પાછી આવી. ધાર્યા કરતા 1 દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉગાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ઘરની કોચીઓ અમારી બંને પાસે હતી. ઘરમાં ગઈ, મોતી પૂછડી હલાવતી હલાવતી સામે આવી. પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ, ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, બધું એમનું એમ પડેલું. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગ દાબણિયાની નીચે મેં ચિઠ્ઠી મૂકેલી પેલી, એ પણ એમ ને એમ જ પડેલી. આ પુરુષો તો ભગવાને કેવા ઘડ્યા છે. મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું, રસ્તાનો થાક અને આ ધૂળ. મનમાં થયું લાવ માથે નહી લઉં. હજી તો માથું છોડ્યું ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે એટલે સાલ્લાનો છેડો ગળા પર તો લઈ એમને એમ જઈને કમાડ ઉઘાડ્યું. ને એ આ કોણ? એ ઘણો જ કદરૂપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ ને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોર વાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી પાતળી ચીપી ચીપી ને પાતળી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાંતણ, અને આવીને મને પગે પડવા માંડે.
0: ક્ષમા કરો, ક્ષમા કરો જક્ષણી માતા, તમારા સેવક ઉપર મહેર કરો.
2: અલે આ પણ હું કે દાદાની જક્ષણી? હે, હું જક્ષણી નથી.
0: હંમેશા નીકળતો પણ ઘર બહારથી બંધ જ હોય. આજ જ તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો છું. માતા, મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કેશો એ માનતા માનીશ બસ.
2: અલે આ ભાઈ, હું ચક્ષણી નથી, તને કોઈએ ભરમાવ્યો છે કહીને મેં કમાડ બંધ કરવા માંડ્યું તો એ અંદર આવવા માંડ્યું. એ
0: માતાજી, માતાજી, માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું એ સામું તો જુઓ.
2: વળી તું ખાવાનું મોકલના કોણ? તું જાય છે કે તને એક ઢોકળું લગાવું અંદરથી? અને ત્યાં જ અંદરથી મોતી ગુરકી. મેં લગાવ્યું જ હોત પણ તેની દીન મુદ્રા જોઈને પાછું વળ્યું. તે પાછો મોક્યો?
0: માતાજી, મારા નસીબમાં બૈરી છે, મારે નવી નથી જોઈતી. બસ એ ઝટ મોટી થાય એટલું તો કરો.
2: હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધૂકણું લીધું, હરામખોર કહીને મારવા જતી હતી ત્યાં.
1: અરે ચંડી, ચંડી, કોપ ન કરો
2: કહીને મને એમણે અટકાવી. પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી એ અંદર બેઠા ને પાછા ફરીથી મને કહે છે,
1: ચંડી પ્રસન્ન થાવ, પ્રસન્ન.

એક મિનિટની વાત. રોહિતભાઈ અને સેજલબેન બંને જણા પોતાના બાળકોને લઈને ખરીદી કરવા માટે ગયા. એમના દીકરાએ કીધું, પપ્પા આ શર્ટ બહુ સરસ છે, લઈ લો. રોહિતભાઈએ કીધું, કેટલાનું છે? એટલે બાળક કહે છે, 1800 રૂપિયા. રોહિતભાઈ કે, લઈ લે દીકરા. ત્યાં દીકરીએ પૂછ્યું, પપ્પા મારું ફ્રોક બહુ સરસ છે, આ લઈ લો. પપ્પાએ પૂછ્યું, કેટલાનું છે? એણે કીધું, 2000 રૂપિયા. પપ્પા કે, હા દીકરા લઈ લે.

ત્યાં સેજલ બેને રોહિતભાઈ ને કીધું, આ શર્ટ કેટલાનું છે? સેજલ બેન કે 500 રૂપિયાનું. રોહિતભાઈ કે રવા દે, મારી પાસે ઘણા છે. જે ઘરની અંદર 5 રોટલા હોય ને 6 ખાવાવાળા હોય તો જે કહે ને કે આજે મને ભૂખ નથી, એ માં. અને તમે બહાર ખરીદી કરવા

0: लेखक मोहम्मद माकड़। मोहम्मद माकड़ नू आ शताब्दी वर्ष पण छे अने एमनी वार्ता तमारा माटे वांचवा जई रह्या छे।
1: પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણ થયું અને બે ભરવાડની લાશો ઢળી ગઈ ત્યારે દિવાળીને ગયે હજી માંડ 5-7 દિવસ થયા હતા। મૂસાતુસી ઘણા વખતથી ચાલતી હતી પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામાં આવી જશે અને આમ ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું। ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો। શું કહો છો?
2: પણ એથી મોટો આંચકો તો મારા મારીનો કેસ ચાલ્યો અને મોહનને જન્મટીપની સજા પડી ત્યારે ઘણાને લાગ્યો। મોહન જુવાન જોત હતો અને એની બહુ લાખું હજી હમણાં જ આણું વાળીને આવી હતી અને ધીંગાણામાં મોહન કઈ એકલો નહોતો, 7 ભરવાડ અને 8 કોળી હતા। પણ કોર્ટમાં બધા જ નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત 2 જણાને સજા પડી હતી, રવલાને 5 વર્ષની અને મોહનને જન્મટીપની। પ્રતાપગઢ ગામમાં રવલાને 5 વર્ષની સજા પડી એમાં કોઈને નવાઈ નહોતી લાગી, પણ મોહનને જન્મટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું। એ તો ઓળીઓ ઘોળીઓ જાણે એના એકલા ઉપર જ આવી ગયો।
1: અને એ ઠીક, પણ હવે આમ તો હવે વાત પૂરી થઈ ગઈ હતી, પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી। લાખોનું શું? ઊંચી પાતળી નક્કોર લાકડામાંથી કંડારીને ઘડી હોય ને એવી મરોડદાર લાખોનું શું? મોહનો જન્મટીપ ભોગવીને પાછું આવે ત્યાં સુધી લાખું?
2: ના રે ના, માણસ માથું ધૂણાતા, જન્મટીપ ભોગવીને મોહનો પાછો આવે ત્યાં સુધી એ તો ભગવાનનું નામ લ્યો અને કોળીની નાતમાં નાતરાની ક્યાં નવાઈ છે? અને એમાં લાખોનો કઈ વાંક ન ઘડી શકાય। લાખુ સહેજ કાળી હતી પણ કચકડા જેવી હતી અને હજી ન છોરવી હતી અને મોહનના કુટુંબમાં પાછળ એક ઘરડી માં સિવાય બીજું કોઈ નહોતું, એટલે લાખુનો મારક તો મોકળો હતો। પ્રતાપગઢના માણસો માછલા ઉપર બગલો ટાંપીને બેસે ને એમ લાખુની વાત ઉપર ટાંપીને બેઠા હતા। લાખુ આજ જાય કે કાલ જાય, આજ જાય કે કાલ જાય,
1: પણ જાય તો ક્યાં જાય, કોને જાય? અવનવી અટકળો ગામમાં થઈ। લાખુનો મારક સાચે જ મોકળો હતો, ઘરમાં એક ઘરડી સાસુ હતી, એને રોકી રાખે, દખલ કરે, નાત જાતમાં મુશ્કેલી ઉભી કરે એવું કોઈ નહોતું। પિયરમાં પણ એક ભાઈ હતો, સાવ સીધી પાટી હતી, પણ લાખુ જાણે મોકળા મારે કે જવા જ નહોતી માંગતી, સેજ ઊંધી ખોપડીની હતી। 6 મહિના 8 મહિના એક પૂરું વરસ વીતી ગયું એટલે માણસોને ખાતરી થઈ કે લાખુ સાચે થોડીક ઊંધી ખોપડીની છે।
2: લાખુને એના ધણી ઉપર ખૂબ ઊંડી માયા। મોહનને જન્મટી પડી ત્યારે થોડા દિવસ એને ખૂબ દીધું, પછી ઘરમાં ને કામમાં જીવ પરોવી દીધો। વહેલી સવારે ઉઠતી ને આખો દિવસ પંડ પછાડીને કામ કર્યા કરતી। ઘરડી સાસુ એ જોયા કરતી, એના દીકરાની વહુ ભલી હતી, હેતાળ હતી, કામઠી હતી, પણ એ જુવાન હતી। વહેલી કે મોડી આ ઘરમાંથી જવાની, એ ગમે એટલું હેત રાખે, ગમે એટલું કામ કરે, પણ પરિણામ દીવા જેવું ચોખ્ખું હતું। હા, ઘરમાં હવે વોડકીને બાંધી રાખે એવો કોઈ ખીલો નહોતો, એટલે લાખો ઉપર માયા રાખવી નકામી હતી।
1: પણ લાખુને એની ઘરડી સાસુ સાથે અપાર માયા હતી। ઉનાળામાં લાખુ એના ભાઈને પોતાને જમીન ખેડવા બોલાવ્યો, એનો ભાઈ કાનજી સમજદાર હતો, બેનનું મન જાણવા એને વાત છેડી।
3: તું આ જમીનની નકામી ટંટળ રાખે છે, બાપાએ પૂછાયું કે હવે તું ક્યારે આવીશ?
2: લાખુ ભાઈના પ્રશ્નનો મર્મ સમજતી હતી છતાં કઈ ન સમજતી હોય એ રીતે બોલી,
1: ડોસી બાપડા પૂરું ભારતા હિંમતભાઈ
3: એમ નહીં,
2: કાનજી બોલ્યો અને બાકીનું મૌનથી સમજાયું। લાખુએ એના જવાબમાં ભાઈ સામે ફક્ત નજર માંડીને જોયું અને બોલ્યા વિના જાણે જવાબે આપી દીધો। ચોમાસામાં જમીન વાવવા માટે કાનજી ફરી વાર આવ્યો, ફરી એને વાત કાઢી,
3: તારી ભાભી બહુ યાદ કરે છે,
1: મારે આવું છે, પણ ડોસી બાપડા પૂરું ભાળતા નથી, એમને એકલા મૂકીને આવું તો?
3: એ તો બાપાને કીધું કે લાખુ ને ડોસીની બહુ વળગણ છે, ડોસી જીવે છે ત્યાં લગી તો
1: એવું નથી,
3: તો આ ઘર ને આ જમીન ને તું હું કામ બધ ભરીને પડી છું અને આ પછેડી જેટલી જમીનમાં પાકશે?
1: મારે ક્યાં કળસી કુટુંબ છે ભાઈ
2: અને ભાઈ

0: ખોટું ના લાગે એવી રીતે ટપોર પણ એને કરી લીધી.
1: ભાઈ, આ તમને બે ગામ વચ્ચે આટા ફેરા બહુ હેરાન ગતિ નથી થતી?
2: એવી વાત શું કરે છે ગાંડી?
0: કાનજી ગળગળો થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે એની બેન કઈક જુદી રીતે જ વિચારતી હતી. લાખુ ને મા નહોતી, એનો બાપ સુખો મોટી ઉંમરનો હતો. લાખુ ઉપર એને બહુ હેત. એકવાર એણે આવીને લાખુ સાથે બે વાત કરી જોઈ.
3: લાખુ, આમને આમ તો બેટા,
0: પણ લાખુ કોણ જાણે આમને આમ જ જીવવા માંગતી હતી. લાખુની સાસુને પણ દિન રાત એ જ પ્રશ્ન મૂંઝવતો હતો. આ જુવાન ન છોડવી વહુ, આમને આમ કઈ સમજાતું નતું. લાખુ એના પિયર જતી નહોતી. કાનજી અવારનવાર અહીં આવતો હતો, ક્યારેક એનો બાપ પણ આવતો, અને ડોશી મનમાં સતત ડર્યા કરતી. નક્કી નક્કી કઈ વેતરણ ચાલતી લાગે છે. એક વાત તો એને સામેથી આગ્રહ કરીને સુખાને કહ્યું પણ ખરું, લાખુની તેડી સાવ. પણ સુખાએ જવાબ દીધો,
3: લાખુનો જીવ તમારી હાળે મરી ગયો છે, તમને મૂકીને આવવાની ના પાડે છે.
0: ડોશીને બહુ નવાઈ લાગી, આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. મનમાં ઊંડે ઊંડે થયું, આમ બને નહીં, ક્યારે કોઈ કાળે બને નહીં. પણ એમ જ બનતું. લાખુ ઘર છોડીને જતી નહોતી. બે વર્ષ વીતી ગયા, ત્રણ પૂરા થયા, અને એક દિવસ ડોશી બીમાર પડી અને લાખુ પાસે બહુ ચાકરી કરાવ્યા વિના જ ગુજરી ગઈ. લાખુ હેબત ખાઈ ગઈ. હવે
1: એક વંટોળ ઉભો થયો. લાખુ આંખો બંધ કરીને બે પગ વચ્ચે માથું છુપાવીને જાણે બેસી ગઈ. વંટોળે થોડા દિવસ ઘૂમરીઓ લીધી અને પછી હળવે હળવે બધું દુખાઈ ગયું. લાખુ ફરીથી જીવવા લાગી. ભાઈ સાથે થોડી રકઝક કરીને, થોડું રોઈને એના બાપ સુખાને પોતાની સાથે રહેવા લઈ આવી. પ્રતાપગઢમાં માણસોને વાતની ખબર પડી એટલે એકબીજાને કહેવા માંડ્યા.
2: માળી આ તો ભક્તાણી થઈ ગઈ લાગે.
0: લાખુ ભક્તાણી તો નહોતી, પણ ત્રણ વર્ષમાં એના ચહેરા ઉપરથી તોફાન જ જાણે નીકળી ગયું હતું. શરીર સુકાવા લાગ્યું હતું. જુવાની હતી પણ એમાં ઉછાળો નહોતો. નદીની સેર આછી પાતળી વહેતી હતી અને એના ઉપરથી સુખા ભટ દિવસો પસાર થતા હતા. આજ સુધી સાસુ ઉપર જિંદગી ટીકવીને જીવતી હતી. હવે એના બાપ ઉપર વળગણ લગાડી જીવન જીવવા માટે એને ખીતી શોધી કાઢી હતી. બાપનો ટેકો એને શોધી કાઢ્યો. હવે જિંદગીને વળગણી ઉપર લટકાવી શકતી હતી. એ ધીમું ધીમું જીવાતું જતું હતું, પણ જીવતા રહી શકાતું હતું. ક્યારેક એને થતું, ઘરડા બાપની ચાકરી કરવાનો મોકો મળ્યો એ સારું થયું.
1: જિંદગીથી સંતોષ નહોતો, પણ બહુ અબળખાય નહોતી અને આશા ઊંડે ઊંડે સળગતી હતી. લાલમ લાલ સોનેરી જ્યોત.
0: પ્રતાપગઢમાં
1: કેટલા વર્ષ? ત્રણ તો વીતી પણ ગયા.
0: પ્રતાપગઢમાં બીજો એક ભારે બનાવ બની ગયો. આખું પ્રતાપગઢ બે ઘડી હાલક ડોલક થઈ ગયું. ચગુ મગાનું નાનું મોટરસાયકલ ઉપર ગોરૈયા જતો હતો. રાતનો વખત હતો. માણસો કહેતા કે લાંબી મુસાફરી હોય ને ત્યારે નાનકો બરાબર પીને મોટરસાયકલ ફેંકે છે. ગમે તે બન્યું, નાનું એ પીધો હોય કે કેરિયરના ડ્રાઈવરે પીધો હોય, પણ કઈ ગરબડ થઈ ગઈ. મોટરસાયકલ જયપુરના એક પબ્લિક કેરિયર સાથે અથડાઈ અને નાનુંની ખોપરી ફાટી ગઈ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે

ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચા બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ, તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એ પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું હોય. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોય છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે અને પહેલા જયારે આપ છૂટું પાણી જયારે ખેતરમાં વેડાવતા હતા હવે આપ ટપકનો ઉપયોગ કરે છે તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલા તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણો બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી

0: બચત થતી. પેલું વીઘા દીઠ 2 થી 3 કલાક 4 કલાક છૂટા પાણીથી એ તમે કરતા હોય, અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણી વાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું, અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોટી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે ટપક કરવું, અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલા તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવા વાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલા કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જયારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરીને અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલા વેચાઈ જાય છે. પહેલા અમારો માલ વેચાતો નતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થાય.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હો છો, તમે કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી. એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ, અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. અને ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહે છે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય એની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચા, લીલા મરચાનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં 2 માર્કેટ છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણી વાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા

0: ઘરના અમે સભ્યો 3-4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણી વાર.
1: અચ્છા રણછોડજી, જયારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણ થી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે, અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂતની વાત કરીએ તો તરબૂત 600-700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માર્જિનના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે, એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે, પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જયારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે, વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2-2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણી વાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માંગુ છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાક પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચા, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો, તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: અચ્છા, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
2: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા

0: મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ક્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ, તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જયારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગ જીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે. તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગ જીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગ જીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે તો એમાં પણ ખેડૂતોને રોગ જીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જયારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તરબૂજ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગ જીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70-80% પાણીની બચત

0: થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જયારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતર પાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે. તમે કઈ રીતે જુઓ છો?
0: આંતર પાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલા ખેડૂતો આંતર પાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતર પાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્વ રહેલું છે. આંતર પાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતા વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતર પાક કહેવામાં આવે છે. આંતર પાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળી વાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપ નું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતર પાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યારે ફૂલ પાકનું એટલે કે ગલગોટાનું પણ આંતર પાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, જો આ રીતે આંતર પાક કરતા હોય અને એક બે થી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતર પાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતર પાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરીને ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર. આજ મેં આપકે લીએ એક બહોત અચ્છી સી કિતાબ લેકર આઈ હું. હમને કઈ આત્મકથાએ પઢી હૈ, કઈ આત્મકથાએ હમને સ્કૂલ કે જમાને મેં લિખી હોગી, પર કભી આપને સુની હૈ એક ગધે કી આત્મકથા? તો હા, આજ હમ એક પુસ્તક શરૂ કરને જા રહે હૈ ઔર ઉસી પુસ્તક કા નામ હૈ એક ગધે કી આત્મકથા. કિતાબ જિન્હોને લિખી હૈ ઉનકા

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर आप सौनो दोस्त अने आप सौनो होस्ट आपणे आपणी मातृभाषा गुजराती साहित्यनी केटलीक सुंदर मजानी ऐतिहासिक जानकारी आपनारी आपणा ज्ञानमां वधारो करे अने आपणा जीवनमां हकारात्मकताने लई आवे तेवी बातोने અહીંયા રેડિયો પરથી વહેંચીએ છીએ. હમણાં શરૂઆત કરી છે મેં જે પુસ્તકની, એનું નામ છે સૌમ્ય તેજસ્વિની. માં સરસ્વતીના આ નામ પરથી આપણા જ પોતાના એવા લેખક અને સંસ્કૃતવિદ, નાટ્યવિદ એવા ડૉક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના સોમનાથના સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડી પદ પર રહ્યા તે સમય દરમિયાન અનુભવેલા, જાણેલા અને કેટલીક બાબતોની સ્પષ્ટતા

થયા બાદ તેમણે તેવા પ્રસંગોને, તેવી વાર્તાઓને અહીંયા રજૂ કરી છે આ પુસ્તકમાં. ગુજરાત ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના અંશો હું આપ સૌને સંભળાવી રહ્યો છું. તેના પ્રકરણ એક અને પ્રસ્તાવનાની આપણે વાત ગત એપિસોડમાં કરી હતી અને પ્રકરણ એકની શરૂઆતમાં જેનું નામ છે યાજ્ઞવલ્ક, એની વાત આપણે શરૂ કરી હતી કે જેમાં ગુરુજી તેને કહે છે કે આપણે આપણા રાજાને દર સવારે આશીર્વાદ આપવા આપણા આ ગુરુકુળમાંથી એક વ્યક્તિને, એટલે કે મારા શિષ્યને મોકલવો એવું નિર્ધારિત થયું છે અને આવતીકાલે યાજ્ઞવલ્ક તારે જવાનું છે. એ સંવાદ બાદ તેની પસંદગી કેમ થઈ ગુરુજી દ્વારા, તે પ્રશ્નનો જવાબ આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે વત્સ, સાવ એમ નથી. આપણા આશ્રમમાંથી અનેક શિષ્યો ત્યાં જઈ અને આશીર્વાદ પ્રદાન કરીને આવ્યા છે. ભૂરી પ્રકારેણ દક્ષિણા મેળવી ઉત્તમ ભોજનનો આસ્વાદ લઈ આવ્યા છે અને રાજાના વ્યવહારથી તેઓ પ્રસન્ન છે. યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે, હશે ગુરુદેવ, પણ હું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને. હશે ગુરુદેવ, પણ હું. અરે વત્સ, તું તો આનર્ત દેશનું રત્ન છે. સાંગ ઋગ્વેદ તને જીવાગ્ર છે. મંત્ર શક્તિનો તું સ્ત્રોત છે. તું ચરાચર જગતનું જ્ઞાન ધરાવે છે. ગુરુજીએ ઉમેર્યું.

પણ કદાચ તું તેને જ ઓળખતો નથી. ઠીક, મારો અધ્યાપનનો સમય વ્યતીત થઈ રહ્યો છે. તું બ્રહ્મ મુહૂર્તમાં રાજા પ્રસાદ જાય છે અને રાજાને આશીર્વાદ જળથી અભિષિક્તિ કરી દેવનું કૃપાભાજન બનાવે છે. આ મારી એટલે કે તારા ગુરુની ઈચ્છા છે, તું અનાદર નહીં જ કરે. ભલે ગુરુજી, આપના આશીર્વાદ મારી સાથે હશે, પણ હું કોઈ પ્રાર્થના યાચના નહીં, દક્ષિણા સ્વીકારવા. અરે અરે વત્સ, તું જાતો ખરા? અને એક તેજસ્વી બ્રાહ્મણ યુવાન સૂર્યના અરુણ કિરણો આકાશમાં રંગાવલી દોરે, જીવ માત્રમાં ચૈતન્યનો પ્રવાહ વહેવા માંડે તે પહેલા પોતાના સ્વયં પ્રભાથી પ્રકાશમાન બની રાજપ્રસાદે પહોંચી જાય છે. પણ રાજાજી તો હજી માંડ નિદ્રાસનમાંથી ઉઠ્યો છે. ઇન્દ્રાસનની સત્તા એની આંખમાં ડોકાય છે. મંત્ર સિદ્ધ અભિષેક જળ લઈને ઉભેલા શિષ્યને જોઈ એનો સત્તા મદ જીભ પર આવી જાય છે. અને પછી જે થવાનું છે તે માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હજી તો મેં નિંદ્રા માંડ છોડી છે, અત્યારથી ક્યાંથી આવી ગયા આ પાણી અને પાંદડા લઈને? રાજાજી, આ પાણી પાંદડા નથી, મંત્ર સિદ્ધિ જળ છે. આપના પ્રેમાર્થે અભિષેક અને આશીર્વાદ માટે આવ્યો છું. ને એ નાખ પેલા ઘોડાર આગળના ઠૂંઠા પર, ને બોલાવું ત્યારે આવજે. બસ, તેજો વધ જેવો કોઈ વધ ન હોઈ શકે. તેજસ્વી યાજ્ઞવલ્ક્ય મો ફેરવી હાથમાં રહેલું અભિમંત્રિત જળ ઠૂંઠા પર નાખીને પાછું જોયા સિવાય ગૌરવાન્વિત પગલે આશ્રમ તરફ ચાલવા માંડ્યો. પણ અરે, રાજા શું જુએ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના રચયિતા છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. સોમનાથની પૃષ્ઠભૂમિ આધારે લખાયેલા પુસ્તકના અંશોને. રાજા શું જુએ છે? અભિમંત્રિત જળ જે ઠૂંઠા ઉપર નાખ્યું ત્યાં તો અંકુરો ફૂટ્યા છે. વિલાઈ ગયો રાજા, કોનું અપમાન થઈ ગયું અજાણતા મારાથી. કોઈ દોડો પેલા વિપ્રકુમારને પાછો વાળો, પણ યાજ્ઞવલ્ક્ય તો યાજ્ઞવલ્ક્ય હવે પાછો ફરે? રાજાને નૃપત્વનો દર્પ તો છે જ. આશ્રમમાં ગુરુજીને કહાવે છે, ગઈકાલે આવ્યો હતો તે જ શિષ્યને ફરી મોકલો, અખૂટ ધન સંપત્તિ દક્ષિણામાં મળશે. ગુરુજીએ ફરી હજારો શિષ્યોમાંથી યાજ્ઞવલ્ક્યને શોધી કાઢ્યો, પ્રેમથી પાસે બોલાવ્યો. ગુરુજીને ક્યાં ખબર છે કે કાલે શું બન્યું હતું? વત્સ, ફરી તારે નૃપ સદન જવાનું છે. રાજા તારા પર બહુ પ્રસન્ન છે, ભૂરી પ્રકારે દક્ષિણા દેનાર છે, જઈશ ને? ના ગુરુજી, માફ કરશો, હું એ દર્પિષ્ટ નૃપને આશીર્વાદ આપવા ન જઈ શકું. અરે પુત્ર, આટલો નારાજ કેમ છે? શું થયું? ગુરુદેવ, કૃપા કરીને મને એ રાજા પાસે ન મોકલો, હું એના ભવનમાં કોઈ કાળે જવાનો નથી. નાહમ તાત ગમિષ્યામી શાંત્યર્થ તસ્ય મંદિરમ અવલેપેન યુક્તરસ્ય શુદ્ધયા વિરહિતસ્ય ચ. એ રાજાએ મંત્રોનું અપમાન કર્યું છે, તે ગર્વિષ્ટ સત્તાના મદમાં ભાન ભૂલેલો છે, તે મંત્રાશિષને યોગ્ય નથી. હું એને અભિમંત્રિત તો ન જ કરી શકું, અભિશામ નથી આપ્યો તે જ પૂરતું છે. ને હવે વાત શું બનશે તે જાણવા મન અધીરું થયું છે. તો મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

અરે પુત્ર, તું આટલો વ્યુત્પન્ન થઈને કેમ ભૂલે છે? રાજાનો તો આપણને મોટો આશ્રય છે. આશ્રમના સંચાલનમાં એની બધી જ રીતે મદદ મળે છે. શાસ્ત્ર પણ કહે છે કે રાજા જ્ઞાની વિરુદ્ધ વર્તન કરવામાં ઔચિત્ય નથી. ચાલ, એના માટે નહીં તો હું તારો ગુરુ, તને આજ્ઞા કરું છું, તું રાજભવન જા. શું યાજ્ઞવલ્ક આ દ્રઢ મનોબળથી પોતાની જાતને સંકલ્પિત કરનાર શું ગુરુની આજ્ઞા પાળશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને. પણ યાજ્ઞવલ્ક દ્રઢ મનનો તેજસ્વી યુવાન ભલે ગુરુજીની હોય, પણ આવી ખોટી આજ્ઞા માને જ કઈ રીતે? એણે ગુરુજીને સવિનય કહ્યું, ગુરુજી મને માફ કરો, તે રાજા પાસે જવા કૃપયા આદેશ ન કરો. જો હું આ રાજા પાસે મંત્ર પ્રયોગ કરું તો મારી મંત્ર શક્તિ નાશ પામે. મારી પ્રાર્થના છે, આપ આવી ધર્મ વિરુદ્ધની આજ્ઞા કરી મને તે ન માનવા વિવશ ન કરો. રાજાને ઘણો આગ્રહ, ગુરુજીનો ઘણો ઘણો અનુરોધ, પણ યાજ્ઞવલ્ક એકનો બે ન થયો. અપાત્રને આશીર્વાદ ન હોય તો ન જ હોય. હવે ગુરુજીના ગુસ્સાનો પાર નહીં, જોરથી બોલી ઉઠ્યા, ગુરુ આજ્ઞાનો ભંગ કરે છે મૂર્ખ, હું તને બ્રહ્મશાપથી નષ્ટ કરી દઈશ. એટલા જ ગૌરવથી શિષ્ય ઉત્તર વાળ્યો, જો આપ અન્યાયી રીતે શાપ આપશો તો મારે અનિચ્છાએ એની પ્રતિક્રિયા આચરવી પડશે. આવા શુદ્ર કારણસર એક ગર્વાંધ રાજા માટે થઈને પોતાની તપસ્યા ભંગ કરવા તૈયાર થાવ તો મારે કહેવું પડશે કે આજથી આપ મારા ગુરુ નહીં ને હું આપનો શિષ્ય નહીં. ગુરુર્પ્યલવ લિપ્તસ્ય કાર્ય કાર્ય જાનતઃ ઉત્પત પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. ગુરુજીએ પણ એટલા જ ક્રોધથી આદેશ કર્યો, એમ, તું મારું શિષ્યત્વ ત્યજે છે તો લાવ મારું આપેલું વિદ્યાધન મને પરત આપી દે. મારી પાસેથી મેળવેલી બધી જ વિદ્યાઓ, બધું જ જ્ઞાન ત્યજી દે અને અહીંથી જા. હવે શું થશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય યુવાન યાજ્ઞવલ્કયે જળપ્રાશન કરીને કહ્યું, જેવી આજ્ઞા, મારું જ્ઞાન હું અહીં સોંપી દઉં છું. નિનિસ્તેજ થઈ ઢીલા અંગોવાળો કેશમુંડિત યાજ્ઞવલ્ક્ય ઋગ્વેદ સમસ્તું ત્યાં જ વમન કરી અને પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યો. કુપાત્રને મંદાધને વેદ મંત્રના આશીર્વાદ ન ઘટે ને એ મંત્ર પ્રયોગ માટે સ્વયં ગુરુ આદેશ કરે તો એ આદેશ પણ શિરોધાર્ય ન હોય, એ માટે ગુરુનું શિષ્યત્વ છોડવું પડે છે તો ભલે, પણ એમાં સમજૂતી ન હોય. જ્ઞાન પામવા માટે હજી જીવન આખું પડ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના અંશોને આરજે એઆરના સ્વરમાં. બહુરત્ના વસુંધરાના ખોળે બીજા ગુરુજી પાસે જ્ઞાન પામશું એમ વિચારતો જ્ઞાન તેજથી રહિત પ્રવાહીન તેજહીન છતાં આંતરિક બળથી પ્રબળ અને આંતરિક તેજ સ્ફુલિંગથી તેજોમય યુવા યાજ્ઞવલ્ક્ય ગુરુ શાકલ્યના આશ્રમને દંડવત પ્રણામ કરી પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યો, જ્યાં સ્વયં સરસ્વતી સદેહે નિવાસ કરે છે, જ્યાં સૂર્ય રાશિ પોતાના પરમ તેજો રાશિથી મનુષ્ય પશુ વનસ્પતિ સર્વને ચેતના પ્રદાન કરે છે, એવા પ્રભાસ ક્ષેત્રમાં પગ મૂકતા જ યાજ્ઞવલ્ક ફરી પોતાની જાતને ઉત્સાહથી ભરી દે છે. અને અહીં અહીં તો માતામહ એટલે કે એમના નાનાજી શ્રી વૈશંપાયન સ્વયં વિરાજે છે અને એ તો જ્ઞાનમૂર્તિ છે, દોહિત્રના શિષ્યત્વને સ્વીકારે જ ફરી જ્ઞાનોપાસના શરૂ થઈ. આંતરિક તેજસ્વીતા ફરી પ્રગટવા માંડી, રાગથી ઢંકાયેલા સ્ફુલિંગ નવપ્રકાશને પામવા માંડ્યું, વિદ્યાઓ સ્વયં ચિત્તમાં ખુલવા લાગીને આશ્રમમાં યુવા વ્યાજ્ઞવલ્કને તેજસ્વી છાત્ર તરીકે પોતાને અને સહપાઠીઓને સમૃદ્ધ કરવામાં લાગી ગયો. પણ હા, દીક આ તેજસ્વી યુવાનને અન્ય પાસેથી ભલેને તે મહાજ્ઞાની ગુરુદેવ પણ મળેલું જ્ઞાન ભાગ્યમાં જ નહોતું ને. હવે શું થયું હશે તે માણવા જોડાયેલા રહો વિરામ બાદ પણ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ગુરુ વૈશંપાયનથી અજાણપણે પ્રકૃતિનો એક નાનકડો અપરાધ થઈ ગયો. ગુરુજી શોક મગ્ન, અધ્યાપનમાં મન લાગે નહીં, ચિંતન મનન નિર્દિ ધ્યાસન તો થાય જ ક્યાંથી. શિષ્યો ગુરુજીની આ દશાથી લાચાર. કોઈએ પૂછ્યું, આપને થયું છે શું ગુરુજી? સિદ્ધ પુરુષ પણ આમ કિર્કંતવ્ય મૂળ બનશે તો શિષ્યોનું શું થશે? શું આનો કોઈ ઉપાય ન હોય? ને ગુરુજી બોલી ઉઠે છે, ન કેમ હોય છે, મારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચ

મારા પુત્રવત શિષ્યો કરે તો એ પ્રાયશ્ચિતના બળે હું પાતક મુક્ત બનું. શિષ્યોને પૂછ્યું, શિષ્યો આપ મારું પ્રાયશ્ચિત કરશો? કરશો ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. તેજસ્વી યાજ્ઞવલ્ક બોલી ઉઠે છે, બધાનું શું કામ છે? હું એકલો આ કામ કરી તો લઈશ. આ બધા મુનિઓને કષ્ટ શા માટે? તેઓ બધા ભલે પોતપોતાના સ્વકીય કાર્યોમાં લીન રહે. અહમેકમ કરિષ્યામી તિષ્ઠંતુ મનુયસ્વી ત્વમે. ગુરુ અને માતામહ વૈશંપાયને આ સાંભળ્યું ક્ષુબ્ધ તો હતા જ. યાજ્ઞવલ્કની વાણીમાં એમને ભારોભાર અહંકારનો ટંકાર સંભળાયો. આટલું અભિમાન? તને ખબર છે તું બીજાઓનું અપમાન કરી રહ્યો છે? તું બધા તેપસ્વીઓને નિસ્તેજ સમજીને જાતને સર્વશ્રેષ્ઠ બતાવવા માંગે છે? ધિક્કાર, મને આવો દુર્મતી દુરાભિમાની શિષ્ય ન કપે. જા, મારા આપેલા અધ્યયનનો ત્યાગ કરીને જા અહીંથી. યાજ્ઞવલ્કે મૂર્તિમઢ સ્તબ્ધ ગુરુજીને સમજાવવાના બધા જ પ્રયત્નો. મારો આવો કોઈ આશય નહોતો અને નથી જ, કૃપા કરો. પોતાના માટે પેદા થયેલા પૂર્વગ્રહને દૂર કરવા બધા જ પ્રયત્નો યાજ્ઞવલ્કએ કર્યા, પણ વ્યર્થ. ગુરુજી એને સમજવા તૈયાર જ નહીં. ફરી બ્રહ્મતેજ જાગી ઉઠ્યું અને ફરી અંતરાત્મા એ વિદ્રોહ પોકારી ઉઠ્યો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાજ્ઞવલ્કના બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને છેલ્લે ગુરુજી ન માન્યા તે ન માન્યા. એટલે યાજ્ઞવલ્કે વિચાર્યું, તો પછી આ પ્રમાણે સત્યને સમજનાર વિપરીત બુદ્ધિ પેદા કરનારની વિદ્યા મને ન જોઈએ. હૃદય ચિરાઈ જાય છતાં યાજ્ઞવલ્કે એ જ બોલી શક્યા, મહારાજ એવો શિષ્ય જો આપને ન જોઈએ તો મારે વિપરીત સમજનાર ગુરુ ન જોઈએ. અને આમ કહી તે ત્યાંથી વિદાય લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત આ પુસ્તકના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. યાજ્ઞવલ્ક ત્યાંથી પણ હવે નીકળી જાય છે. તેઓ કહે છે કે આવું વિરુદ્ધ સમજનાર ગુરુ પણ મને ન ખપે, અને આશ્રમમાંથી કોપી માત્ર લઈને ફરી દસેય દિશાઓના શરણે બે બે વાર પોતાના જ તેજસ્વીતાએ પોતાને બાળ્યા છે. હવે ક્યાં ગુરુ શોધવું ને કયા, હવે તો આત્મદીપ બનવું જોઈશે. વિચાર મંથન કરતા કરતા પહોંચ્યા ત્રિવેણી સંગમ. હિરણ્યા, કપિલા અને સરસ્વતીને પ્રણામ કર્યા. પરમ પ્રકાશમાન ભગવાન ભાસ્કર સાથે આંખ ઠેરવી એક તેજ બીજા તેજને આલિંગી રહ્યું. નિશ્ચય થયો, સ્વયં સૂર્યદેવ મને જ્ઞાન આપશે. દ્વાદશ સૂર્યમૂર્તિ અર્ધવર્તુળે સ્થાપી અને વિશ્વામિત્ર સરોવરમાં સ્નાન કર્યું. બધા સંકલ્પ વિકલ્પોને તિલાંજલિ આપીને ફરીથી ગાયત્રી મંત્રનું સ્મરણ કરી તપસ્યા આરંભી. નમઃ સવિત્રે જગદેકચ ક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે, આ ઉગ્ર તપશર્યાને અંતે ભગવાન સૂર્યનારાયણ પાસેથી શુક્લ યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને શુક્લ યજુર્વેદનું જ્ઞાન વિશ્વમાં પ્રસારિત કર્યું. આજે આપણું પ્રભાસ તીર્થ, પ્રભાસમાં જ સૂર્યના 12 મંદિરો હતા, આ હકીકત આપણા જ્ઞાન વૃદ્ધોના ધ્યાનમાં છે. વાતને આગળ વધારીશું બીજા પ્રકરણથી. સમય થયો છે એક વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર તમે સાંભળી રહ્યા છો આરજી યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના સુંદર મજાના વાર્તાઓના પ્રસંગોના ઘટનાક્રમને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હવેનું પ્રકરણ બે, જે સૌમ્ય તેજસ્વીની જે પુસ્તકનું નામ છે તે માતા સરસ્વતીનું બીજું નામ છે, ત્યાંની મૂર્તિ પણ કંડારિત કરેલી છે અને બહુ ઉત્તમ અને સુંદર મૂર્તિ એ જ આપણને સૌને કહી જાય છે કે માં સરસ્વતી વહેતી હતી ને વિશાળ પટ પર વહેતી એ સમુદ્રમાં પ્રભાસ પાટણ નામક સ્થળે મળતી હતી. પરંતુ એ વાર્તા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા એપિસોડ સુધી, અને ત્યાં સુધી તમારે આ પ્રતિભાવો આ વાર્તા અંગેના, રેડિયો પાલનપુરના કાર્યક્રમ અંગેના અમને મોકલી આપવાના છે. અને આ માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966688 પર સંપર્ક કરવાનો છે. હા, યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે અને મેસેજીસ મોકલી આપવાના છે. સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ઇમેઇલ થકી પણ તમે અમને તમારા સંદેશાઓ મોકલી આપજો. આ સાથે રેડિયો ગાર્ડન અને મોબાઈલ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે જોડાયેલા રહી શકો છો. ફરી મળીશું દોસ્તો, પણ પ્રતિભાવ તમારે ચોક્કસથી મોકલી આપવાના છે, સંદેશાઓ સ્વરૂપે કે ઓડિયો લિંકમાં રેકોર્ડ કરીને. સમય મળતા જ તમારા પ્રતિભાવોનો સમાવેશ કરીશું અને જરૂરી સુધારા પણ સૂચનો સ્વરૂપે સ્વીકારીશું. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વાર્તાઓ વિશે એક સર્વે થયું છે. એ સર્વેની અંદર 200 અલગ અલગ વસ્તુઓ ખરીદવામાં આવી કે જે 100 રૂપિયાની અંદરની વસ્તુઓ હતી. 200 લેખકોને બોલાવવામાં આવ્યા ને એમણે એવું કીધું કે આ વસ્તુઓ વિશે તમે વાર્તા લખો. એક એક લેખકને એક એક ઓબ્જેક્ટ આપવામાં આવ્યો ને કીધું કે તમે આના વિશે વાર્તા લખો. આ દરેક ઓબ્જેક્ટની ઉપર એક વાર્તા લખાઈને ટોટલ 200 વાર્તા બની. હવે આ ઓબ્જેક્ટ્સને એકવાર ફરીથી માર્કેટમાં મૂકવામાં આવ્યા. સેમ ઓબ્જેક્ટ કે જે 100 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા એની વાર્તા પ્રમાણે 5,000, 10,000, 15,000, 20,000 લાખોની અંદર વેચાયા. આ કેવી રીતે શક્ય બને છે? હું તમને એક નાનકડી ગણતરી આપું. સામાન્ય ચશ્મા ખરીદવા જઈએ તો કેટલા ના મળે? 500, 1,000, 2,000, 5,000. દુનિયામાં 2,89,00,000 રૂપિયાના ચશ્મા છે. આ 2,89,00,000 રૂપિયાના ચશ્મા એ માણસના છે કે જેની પાસે ભારતની આઝાદીનો ઇતિહાસ અને એના રાષ્ટ્રપિતા બનવાનું નામ છે. કારણ કે એ માણસે એની સાથે જોડાયેલી વાર્તા જીવતા જીવતા આ ચશ્મા પહેરેલા, એટલે આ ચશ્માની કિંમત આ છે. કોઈ ગિટાર ખરીદવા જાઓ એ 10,000 રૂપિયાનું મળશે. દુનિયામાં એવું ગિટાર છે કે જે 11,20,00,000 રૂપિયાનું છે. એટલા માટે કારણ કે આ એ વ્યક્તિનું ગિટાર છે કે જે

એને રોક એન્ડ રોલના ઇતિહાસમાં મોળિયું નાખ્યું. એનું નામ હતું એલ્વિસ પ્રેસલી. એક સફેદ ડ્રેસ કોઈ છોકરી ખરીદવા જાય તો 500 રૂપિયાનો, 250 રૂપિયાનો, 5000 રૂપિયાનો, 10000 રૂપિયાનો પણ મળે. દુનિયાનો સૌથી મોંઘો સફેદ ડ્રેસ 40 કરોડ 80 લાખ રૂપિયાનો છે, કારણ કે એની પાછળ મેરલિન મનરોએ 7 કલાક ઉભા રહીને પોતાનું ફ્રોક ઉડવા દીધું હતું. એ વાર્તા અને એ સિચ્યુએશન છે. કોઈ પણ ઘટના જ્યારે વાર્તા બનીને કોઈ પણ ઓબ્જેક્ટ જોડે જોડાય છે ત્યારે એની કિંમત વધી જાય છે. હવે જે વાર્તા અમે વાંચવા જઈએ છે એ રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વિરેફની વાર્તા છે. વાર્તાનું નામ છે જક્ષણી.

0: વાતો કરતી હતી ત્યાં એમના પગ સંભળાયા. હું એમના પગ બરાબર વર્તું છું. ક્યારે ગમગીન હોય, ક્યારે ઉત્સાહમાં હોય, ક્યારે વિચાર કરતા ટેલતા હોય, આજે એમના પગ ઉત્સાહથી ઉપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને મને કે
1: કેમ આ શું આદર્યું છે?
0: ભાતું કરું છું, બપોરની ટ્રેનમાં જાઉં છું.
1: પણ ક્યાં અને શા માટે જાય છે?
0: મારા અક્ષર સુધારવા ને તમારો અભ્યાસ વધારવા. એક વખત હું એમને લાંબે વખતે મળી, મારા મનમાં એમ કે શું શું કહેશે, ત્યારે ધીરે રહીને કે
1: જુદા રહેવાથી ફાયદો થાય છે, સ્ત્રીઓના અક્ષરો સુધરે છે, કારણ કે સ્ત્રીઓ એ દરમિયાન જ કાગળો લખે છે, એ સિવાય એમને લખવાનો મહાવરો થતો જ નથી.
0: અને હું એમની ભેગી હોઉં ને ત્યારે તો લગભગ હંમેશ મારી ફરિયાદ જ કરે.
1: આ તારે લીધે જ મારો અભ્યાસ આગળ નથી ચાલી શકતો. અને તું જાય છે પણ મારા ખાવા કરવાનો કઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે?
0: મોતી અમારી કૂતરી હતી, મોતી જેવી સફેદ સુંદર સુંહાળી. મેં કહ્યું હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું, પણ કામ નહીં કરનારને મળી રહે છે. માણસને નથી મળતું, પણ કૂતરા કીડીઓ મંકોડા માછલા એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી.
1: અરે ભલે જવાની ના નથી, પણ ક્યાં જવું છે?
0: છૂપી પોલીસો ને ગુના પકડ્યાની વાર્તાઓ લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો. કદાચ એમના આવ્યા પહેલા મારે નીકળી જવું પડે એમ માનીને મેં ચિઠ્ઠી લખીને એમના જોવામાં આવે એવી રીતે એમની અધૂરી લખેલી વાર્તા ઉપર દબાવીને મૂકી.
1: અરે ભાઈ હવે તો બોલ, ક્યાં જાય છે?
0: આગ્રાની ટિકિટ લઈ આપો.
1: કેમ કમલાને ઠીક નથી?
0: કઈ ગંભીર નથી, પણ ઓપરેશન કરાવવું પડશે એવો તાર છે. હવે જનાના અસ્પતાલ એટલે ઓઝાથી તો કમળાને મળી પણ નહીં શકાય, એટલે હું આટલા દિવસ કમળા સાથે રહીશ.
1: ઓઝા દંપતી અમારા સ્નેહી હતા. જગતમાં પત્ની વિના સધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે, એટલી બધી વિચિત્ર છે કે એને માટે શબ્દ પણ નથી ચડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિત ભર્તુકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્ય શૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રોષિત ભર્તૃકા વિયોગના શૃંગારનું અને વિધવા કરુણનું. પણ પુરુષ પરણ્યો ન હોય તો વાંઢો, પરણ્યા પછી વળી પછી શું? પરણેલો કે ધણી, અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો એનું નામ જ નહીં, રાંડા પછી વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહીં, વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, અને એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય અને સદાને માટે સ્ત્રીનું સૌંદર્ય અને સ્વાતંત્ર્ય હરી લેનારો. ધણી એટલે જ મૂર્ખ, વિધુર એટલે ફાંફા મારનાર, બીજી વાર પરણવાનો ઉમેદવાર. સ્ત્રી મળે તો પાછો ધણી, ને ન મળે તો વાંઢો. અને સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો શું? કઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય? અથવા તો એમ કહેશે કે
0: અમારે એનું થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.
1: પણ કોઈ દિલસોજી ધરાવે નહીં, દિલગીર દેખાવા જઈએ પણ કોઈ દિલગીરીનું કારણ

0: સ્વીકારે નહીં.
1: અરે પણ સ્ત્રી ન હોય તો શું થઈ ગયું? શું તમને ખાવા નથી મળતું, પહેરવા નથી મળતું, પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા? પણ તમને શી ખોટ છે? ઉલટું વી ધૂર એટલે થોડા વખત માટે ધૂરા ધોંસરી નીકળી ગઈ. મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી ટેવ પડી ગઈ છે કે ધોંસરી વિના એને અડવું લાગવા માંડે છે.
0: સાચું કહું, સ્ત્રી જાય છે ને એથી જાજુ કઈ થતું નથી, હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, એને જરા જરા કાંટા વાગે છે. અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે. બધા સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે, પણ મને લાગે છે કે પુરુષ સ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે. પુરુષ પ્રોષિત પત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું? નાહવું નહીં, પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું, ચા ન પીવી, ખરાબ કરીને પીવી, બહાર ખાવું, ઘેર ખાવું, હજામત ન કરવી, વાળ ન ઓળવા, ઓફિસમાં વખતસર ન જવું, રાતે દીવો ન કરવો, ખુરશીમાં ઊંઘવું, રાતે જાગી દિવસે ઊંઘવું. શું કરવું ને શું ન કરવું? ખરેખર આ જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. અંતે મને ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે, કઈ ન સૂજે ને ત્યારે એ સૂજે છે. મેં કપડાં પહેર્યા, ઉઠ્યો અને કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. એ પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસી. પહેલા આવા પ્રસંગે એક વિશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. આજે જરા મોડું થયું હતું, પણ વિશી હજી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણા વર્ષથી મને ઓળખતો હોય એમ કહેવા લાગ્યો.
2: ઓહો હો હો હો સાહેબ, ઘણા દિવસે આવ્યા. આવા દુબળા કેમ પડી ગયા? અહીં જમતા હતા ત્યારે તો શરીરે સારા હતા.
0: હું તેની પ્રગલ્ભતાથી ખુશ થયો. મને જાણે વિચાર કરવા માટે, રમવા માટે એક નવું રમકડું મળી ગયું. મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનું છે. પીરસો.
2: ભલે ભલે, હમણાં પીરસો.
0: જે દી નવરો દીનાનાથ, તે દી મહારાજ નીકળ્યો છે. એનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખે એવો ધોળો, અને એની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. એના લથડ બથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે કાછું સુવર્ણ બટાટાની ગાંસડીમાં બાંધે એમ કાળી ઝીણી પોતળીથી બંધ બાંધી બાંધેલા હતા. પેટ મોટું હતું, પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા, અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું. ઉભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા ગોળાકાર રહેતા, અને પગલું લાંક વિનાના ઊંટ જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહીં પણ દાંતની બે હારો જેવું, અથવા જાણે જડબામાં દાઢો જ હોય ને એવું જણાતું. અને બ્રહ્મા એને ઘડીને એટલા ખુશ થઈ ગયા હશે કે માટી કાચી હશે ત્યારે જ એને કપાળે બરડે થાબડ્યો હશે, એટલે કપાળ તરફ માથું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો. હવે મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. એ મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે,
3: તમે ગમે તે કહો પણ મહારાજનો સ્વભાવ બહુ સારો.
2: હવે જવા દેવ.
0: મહારાજ પીરસી રહ્યા હતા, પણ પાછા રસોડામાં ગયા અને ઘીની વાડકી લઈને આવ્યા, અને કઈ પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસી, અને પછી અમારી બેયની સામે પગ પર પગ ચડાવી બેસીને પગના તળિયા પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા.
2: સાહેબ, અમારો તો જીવ મોટો,
0: એમ
2: અમે તરવાડી કોઈ દી લોભ ના કરીએ. આ શેઠ છે ને શેઠ,
0: હા,
2: એટલે આ પંડ્યા,
0: હા,
2: એમનો જીવ જરી જેટલો. અમારી જ્ઞાતમાં પાસેર તાંબાનું નામ પાડીને અડધા ભાર ઓછા લોટાનું લાડું કર્યું તું બોલો. અમે તો લોટો સાચવી રાખ્યો છે, અને ભલે ને અહીંયા નોકર હોઈએ પણ જ્ઞાતમાં સૌ સરખા.
0: સાચું,
2: હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘીપી સિદ્ધ દઉં. બહુ કે તો આ તારી નોકરી જા નથી કરતા. અરે બ્રાહ્મણના દીકરા છે, હાથમાં જોડી લઈને માંગી ખાતા કે ઓછી શરમ લાગવાની હતી? હે, શું કહો દો?
3: સાચી વાત છે.
0: મહારાજને વાતના ટેકાની જરૂર જણાય તેથી ગમે તે પ્રશ્ન આપણે પણ પૂછી નાખ્યો.
4: મહારાજ, આ પંડ્યા તમારી નાતના છે?
2: હા, અમારી નાતમાં ખરા પણ હલકા ગણાય. એ તો

0: કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજ નો આ સગ્ય હાથે ચાંદો કર્યો છે બોલો.
1: વાહ વાહ વાહ.
0: પણ મારા લગ્ન માટે અમને બે વેણે કોઈને કહ્યા નથી.
1: મેં રેવાશંકર સામુ જોઈને કહ્યું, બિચારા મારા જ પરણ્યા વિનાના છે ત્યારે એમને જક્ષણીની વાત કહું?
2: હા હા, એમને તો કેવી જ પડે ને.
0: અરે અરે, કોણ કોણ કોણ આ જક્ષણી? કોણ?
1: મારે ઘેર એક જક્ષણી છે.
0: હે?
1: સાક્ષાત મહામાયા જોઈ લો.
0: ઓહો.
1: અરે રાતે અંધારામાં જુઓ ને તો બે આંખો દીવા જેવી જગારા મારે, અને જે માનતા માનીએ ને ફળે એવા છે.
0: ત્યારે શું કહું છું, મને એક વાર દર્શન કરવા લઈ જાઓ.
1: અરે અરે અરે, આ શું બોલ્યા? એ તો કોઈને મળતા જ નથી.
0: કેમ?
1: બસ દિવસ આખો ઘરમાં બેસી રહે ને ધ્યાન તર્યા કરે.
0: પણ કેમ?
1: અરે એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા ના દે ને. અને સાંભળો, આપણા લોકો માગે એ કેવું અક્કલ વિનાનું માગે. હે? નસીબમાં ના હોય એવું માગે. હવે એક બાઈના નસીબમાં છોકરો જ નહીં, અને માગ્યો ત્યાં થોડો છોકરો આપ્યો. બોલો. હું બોલતો હતો એ દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિંતા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવીને ઉડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કઈ ખેતો બેઠો ને બોલ્યા,
0: અરે પણ મારા નસીબમાં તો કન્યા છે. મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે. પણ શું છે, કન્યા જરા નાની છે પણ ઉપાડી બહુ છે. હો, અને નાની છે પણ હું અત્યારથી બધું સમજે છે. હું જાઉં તો કેસે મારા સારું શું લાગ્યા, અને પાણી મંગાવું ને તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે. બોલો.
1: આ છેલ્લા વાક્યો બોલતા મહારાજનો હૃદયનો રસ મુખમાં આવતો હતો, અને દર ક્ષણે તેના શિખરો ઉડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માંગ્યું તો મહારાજ ઝપાટા બંધ ઉઠીને શાક લઈ આવ્યા, મને અને રેવાશંકરને બંનેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાના ખાસ ચિહ્નો છે. મહારાજ, ત્યારે તો તમારે જક્ષણી માતાનું કઈ કામ નથી. મહારાજ ઊંડા વિચારમાં પડી ગયા અને બોલ્યા,
0: તે તમે વૈદુ જાણો છો?
1: ના.
0: હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા ને એની બાયડી રાખતા નહોતું આવડતું તો મને રાખેલો. મારા ઉપર ભાઈ પૂરેપૂરો ભરોસો.
1: નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘ દ્રષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે એને માટે આજના ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું.
0: તે બૈરી નાની તો વૈદને પૂછીને એમણે એમની બૈરીને ટોપરું ખવડાવ્યું.
1: હા,
0: તે બૈરી તો મોટી આવડી થઈ ગઈ.
1: મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેક્યો.
0: ને સાહેબ, હું એક વાર સાંભળ્યું તો ભૂલું નહીં, મેં ટોપરું ખવડાવવા માંડ્યું છે પણ હજી ઊંચી નથી થઈ. એટલે આમ કાઠું કર્યું છે પણ હજી દીઠે નીચી જ લાગે.
1: ત્યારે મહારાજ તમારે બીજી બાયડી જોઈએ છે?
0: ના ના ના ના ના ના ના, બીજી આવી ના મળે. આ તો જક્ષણી માતાને કહીને મોટી થાય એમ કરો ને. અને મારે ઘેર બેરી સુખી થાય. તમે જુઓ કશું કામ છે
1: ના,
0: રાંધું હું. એને દાળ ચોખા બી ના પડે, અને હું રસોઈયો ખરો પણ 12 વાગે છૂટતો. ગામમાં નીકળું તો કોઈ મને રસોઈયો ના જાણે. હજામત તો હેર કટિંગમાં જ કરાવવાની. આઠ આના લેતો, આઠ આના
1: બરાબર.
0: ને માથામાં તેલ, અત્તર, પોમેટમ, ને મહિનામાં એક બે વાર નાટક સિનેમા તો ખરા જ ખરા. બૈરી જાય દુખી ના થાય.
1: મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું,
0: તો હવે તો મને જક્ષણી માતાને દર્શન કરવા લઈ જાઓ.
1: ના ના ના ના ના, એમ નહી. એ જો હું ન હોઉં ને તમે જાઓ ને તો કૂતરી થઈને વળગે.
0: હે?
1: હા, એક કામ કરો, તમે છે ને એમના માટે રોજ ખાવાનું મોકલતા જાઓ. મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરીને મને ખબર આપી.
0: લ્યો આ ભાણું જક્ષણી માતા માટે.
1: અરે પણ એ રાત્રે તો જમતા નથી.
0: ઓહો,
1: હું સવારે છોકરો મોકલીશ એટલે પહેલા એની સાથે મોકલજો.
0: ભલે ભલે ભલે.
1: અને સાંભળો, ફક્ત 4 રોટલી જ, ભાત દાળ શાક નહીં, ઘી પણ જરાક જ, અને હું પૈસા આપી દઈશ.
0: અરે હોતું હશે કે?
1: અરે એ મફતનું ખાતા નથી એટલે, પણ વખત સર કરવું. મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.
3: હું પાછી આવી, ધાર્યા કરતા એક દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉગાડ્યું. સ્ત્રી પુરુષના સમાન હક હોવાથી ઘરની કોચીઓ અમારી બંને પાસે હતી. ઘરમાં ગઈ, મોતી પૂછડી હલાવતી હલાવતી

0: સામે આવી, પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ, ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, બધું એમનું એમ પડેલું. ટેબલ ઉપર પણ ધૂળ અને કાગ દાબણિયાની નીચે મેં ચિઠ્ઠી મૂકેલી પેલી, એ પણ એમની એમ જ પડેલી. આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા છે. મેં બધું વાળીને સાફ કર્યું, ટેબલ પર જઈ કાચમાં જોયું રસ્તાનો થાક અને આ ધૂળ. મનમાં થયું લાવ માથે નહીં લ, હજી તો માથું છોડ્યું ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે, એટલે સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમને એમ જઈને કમાડ ઉઘાડ્યું ને, એ આ કોણ? એ ઘણો જ કદરૂપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ ને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોર વાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી પાતળી ચીપી ચીપી ને પાતળી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાંતણ, અને આવીને મને પગે પડવા
1: માંડ્યો. ક્ષમા કરો જક્ષણી માતા, તમારા સેવક ઉપર મેર કરો.
0: અલે આ પણ હું કે દાદાની જક્ષણી? હે, હું જક્ષણી નથી,
1: હંમેશા નીકળતો, પણ ઘર બહાર થી બંધ જ હોય, આજ જ તાળું નથી, એટલે દર્શન કરવા આવ્યો છું. માતા, મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કેશો એ માનતા માનીશ બસ.
0: અલ્યા ભાઈ, હું ચક્ષણી નથી, તને કોઈએ ભરમાવ્યો છે કહીને મેં કમાડ બંધ કરવા માંડ્યું તો એ અંદર આવવા માંડ્યો.
1: માતાજી માતાજી માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું એ સામું તો જુઓ.
0: ભાઈ તું ખાવાનું મોકલના કોણ? તું જાય છે કે તને એક ઢોકળું લગાવું અંદરથી? અને ત્યાં જ અંદરથી મોતી ગુરી મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઈને પાછું વળ્યું, તે પાછો મોક્યો.
1: માતાજી, મારા નસીબમાં બૈરી છે, માં નવી નથી જોઈતી, બસ એ ઝટ મોટી થાય એટલું તો કરો.
0: હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો, મેં હાથમાં ટુકડું લીધું, હરામખોર કહીને મારવા જ જતી હતી ત્યાં.
2: અરે ચંડી ચંડી, કોપ ન કરો
0: કહીને મને એમણે અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી એ અંદર બેઠા, ને પાછા ફરીથી મને કહે છે,
2: ચંડી પ્રસન્ન થાવ, પ્રસન્ન.

0: એક મિનિટની વાર્તા. રોહિતભાઈ અને સેજલબેન બંને જણા પોતાના બાળકોને લઈને ખરીદી કરવા માટે ગયા. એમના દીકરાએ કીધું, પપ્પા આ શર્ટ બહુ સરસ છે, લઈ લો. રોહિતભાઈએ કીધું, કેટલાનું છે? એટલે બાળક કહે છે, 1800 રૂપિયા. રોહિતભાઈ કે, લઈ લે દીકરા. ત્યાં દીકરીએ પૂછ્યું, પપ્પા મારું ફ્રોક બહુ સરસ છે, આ લઈ લો. પપ્પાએ પૂછ્યું, કેટલાનું છે? એણે કીધું, 2000 રૂપિયા. પપ્પા કે, હા દીકરા લઈ લે. ત્યાં સેજલબેને રોહિતભાઈને કીધું, આ શર્ટ કેટલાનું છે? સેજલબેન કે, 500 રૂપિયા. રોહિતભાઈ કે, રવા દે, મારી પાસે ઘણા છે. જે ઘરની અંદર 5 રોટલા હોય ને 6 ખાવાવાળા હોય, તો જે કહે ને કે આજે મને ભૂખ નથી, એ માં. અને તમે બહાર ખરીદી કરવા જાઓ અને જે કહે કે ના ના મારી પાસે બધું છે, મારે જરૂર નથી, એ પિતા. વાર્તા તપ. લેખક મોહમ્મદ માંકડ. મોહમ્મદ માંકડનું આ શતાબ્દી વર્ષ પણ છે અને એમની વાર્તા તમારા માટે વાંચવા જઈ રહ્યા છે.
1: પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને 2 ભરવાડની લાશો ઢળી ગઈ. ત્યારે દિવાળીને ગયે હજી માંડ 5-7 દિવસ થયા હતા. મૂસાતુસી ઘણા વખતથી ચાલતી હતી, પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામા આવી જશે અને આમ ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું. ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો. શું કહો છો?
2: પણ એથી એ મોટો આંચકો તો મારા મારીનો કેસ ચાલ્યો અને મોહનને જન્મટીપની સજા પડી ત્યારે ઘણાને લાગ્યો. મોહન જુવાન જોત હતો અને એની વહુ લાખું હજી હમણાં જ આણું વાળીને આવી હતી. અને ધીંગાણામાં મોહન કઈ એકલો નહોતો, 7 ભરવાડ અને 8 કોળી હતા. પણ કોર્ટમાં બધા જ નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત 2 જણાને સજા પડી હતી, રવલાને 5 વર્ષની અને મોહનને જન્મટીપની. પ્રતાપગઢ ગામમાં રવલાને 5 વર્ષની સજા પડી એમાં કોઈને નવાઈ નહોતી લાગી, પણ મોહનને જન્મટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું. એ તો ઓળીઓ ઘોળીઓ જાણે એના એકલા ઉપર જ આવી ગયો.
1: અને એ ઠીક, પણ હવે

0: આમ તો હવે વાત પૂરી થઈ ગઈ હતી, પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી. લાખોનું શું, ઊંચી પાતળી નક્કોર લાકડામાંથી કંડારીને ઘડી હોય ને એવી મરોડદાર લાખોનું શું. મોહનો જન્મ ટીક ભોગવીને પાછો હવે ત્યાં સુધી લાખું
1: ના રે ના, માણસ માથું ધૂણાતા. જન્મ ટીક ભોગવીને મોહનો પાછો આવે ત્યાં સુધી એ તો ભગવાનનું નામ લ્યો. અને કોળીની નાતમાં નાતરાની ક્યાં નવાઈ છે, અને એમાંય લાખુનો કઈ વાત ન ઘડી શકાય. લાખુ સહેજ કાળી હતી પણ કચકડા જેવી હતી અને હજી ન છોરવી હતી. અને મોહનના કુટુંબમાં પાછળ એક ઘરડી માં સિવાય બીજું કોઈ નહોતું, એટલે લાખુનો મારક તો મોકળો હતો. પ્રતાપગઢના માણસો માછલા ઉપર બગલો ટાંપીને બેસે ને એમ લાખુની વાત ઉપર ટાંપીને બેઠા હતા. લાખુ આજ જાય કે કાલ જાય, આજ જાય કે કાલ જાય,
0: પણ જાય તો ક્યાં જાય, કોને જાય? અવનવી અટકળો ગામમાં થઈ. લાખુનો મારક સાચે જ મોકળો હતો. ઘરમાં એક ઘરડી સાસુ હતી, એને રોકી રાખે, દખલ કરે, નાત જાતમાં મુશ્કેલી ઉભી કરે એવું કોઈ નહોતું. પિયરમાં પણ એક ભાઈ હતો, સાવ સીધી પાટી હતી, પણ લાખુ જાણે મોકળા મારે કે જવા જ નહોતી માંગતી. સેજ ઊંધી ખોપડીની હતી. 6 મહિના, 8 મહિના, 1 પૂરું વર્ષ વીતી ગયું એટલે માણસોને ખાતરી થઈ કે લાખુ સાચે થોડીક ઊંધી ખોપડીની છે.
1: લાખુને એના ધણી ઉપર ખૂબ ઊંડી માયા. મોહનને જન્મથી પડી ત્યારે થોડા દિવસ પછી ઘરમાં અને કામમાં જીવ પરોવી દીધો. વહેલી સવારે ઉઠતી ને આખો દિવસ પંડ પછાડીને કામ કર્યા કરતી. ઘરડી સાસુ એ જોયા કરતી. એના દીકરાની વહુ ભલી હતી, હેતાળ હતી, કામઠી હતી, પણ એ જુવાન હતી. વહેલી કે મોડી આ ઘરમાંથી જવાની. એ ગમે એટલું હેત રાખે, ગમે એટલું કામ કરે, પણ પરિણામ દીવા જેવું ચોખ્ખું હતું. હા, ઘરમાં હવે વોડકીને બાંધી રાખે એવો કોઈ ખીલો નહોતો, એટલે લાખો ઉપર માયા રાખવી નકામી હતી.
0: પણ લાખુને એની ઘરડી સાસુ સાથે અપાર માયા હતી. ઉનાળામાં લાખુ એના ભાઈને પોતાને જમીન ખેડવા બોલાવ્યો. એનો ભાઈ કાનજી સમજદાર હતો. બેનનું મન જાણવા એને વાત છેડી.
2: તું આ જમીનની નકામી ટંટળ રાખે છે. બાપાએ પૂછાયું કે હવે તું ક્યારે આવીશ?
1: લાખુ ભાઈના પ્રશ્નનો મર્મ સમજતી હતી, છતાં કઈ ન સમજતી હોય એ રીતે બોલી.
0: ડોશી બાપડા પૂરું ભારતા એમ જ ભાઈ.
2: એમ નહીં,
1: કાનજી બોલ્યો અને બાકીનું મૌનથી સમજાયું. લાખુએ એના જવાબમાં ભાઈ સામે ફક્ત નજર માંડીને જોયું અને બોલ્યા વિના જાણે જવાબે આપી દીધો. ચોમાસામાં જમીન વાવવા માટે કાનજી ફરી વાર આવ્યો. ફરી એને વાત કાઢી.
2: તારી ભાભી બહુ યાદ કરે છે.
0: મારે આવું છે, પણ ડોશી બાપડા પૂરું ભારતા નથી, એમને એકલા મૂકીને આવું તો.
2: એ તો બાપાને કીધું કે લાખુ ને ડોશી ની બહુ વળગણ છે, ડોશી જીવે છે ત્યાં લગી તો.
0: એવું નથ.
2: તો આ ઘર ને આ જમીન ને તું હું કામ બધ ભરીને પડી છે, અને આ પછેડી જેટલી જમીન માં પાકશે?
0: મારે ક્યાં કળસી કુટુંબ છે ભાઈ.
1: અને ભાઈ ને ખોટું ન લાગે એવી રીતે ટકોર પણ એને કરી લીધી.
0: ભાઈ, આ તમને બે ગામ વચ્ચે આટા ફેરા બહુ હેરાન ગતિ નથી થતી?
2: એવી વાત શું કરે છે ગાંડી?
1: કાનજી ગળગળો થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે એની બહેન કઈક જુદી રીતે જ વિચારતી હતી. લાખુ ને માં નહોતી, એનો બાપ સુખો મોટી ઉંમરનો હતો. લાખુ ઉપર એને બહુ હેત. એકવાર એણે આવીને લાખુ સાથે બે વાત કરી જોઈ.
3: લાખુ, આમને આમ તો બેટા.
1: પણ લાખુ કોણ જાણે આમને આમ જ જીવવા માંગતી હતી. લાખુની સાસુને પણ દિન રાત એ જ પ્રશ્ન મૂંઝવતો હતો. આ જુવાન ન છોડવી વહુ આમને આમ કઈ સમજાતું નહોતું. લાખુ એના પિયર જતી નહોતી, કાનજી અવારનવાર અહીં આવતો હતો, ક્યારેક એનો બાપ પણ આવતો, અને ડોશી મનમાં સતત ડર્યા કરતી. નક્કી કઈ વેતરણ ચાલતી લાગે છે. એક વાત તો એને સામેથી આગ્રહ કરીને સુખાને કહ્યું પણ ખરું, લાખુની તેડી સાવ. પણ સુખાએ જવાબ દીધો,
3: લાખુનો જીવ તમારી હાળે મરી ગયો છે, તમને મૂકીને આવવાની ના પાડે છે.
1: ડોશીને બહુ નવાઈ લાગી, આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. મનમાં ઊંડે ઊંડે થયું આમ બને નહીં, ક્યારેય કોઈ

0: કાળે બને નહીં, પણ એમ જ બનતું. લાખું ઘર છોડીને જતી નહોતી. બે વર્ષ વીતી ગયા, ત્રણ પૂરા થયા, અને એક દિવસ ડોશી બીમાર પડી અને લાખુ પાસે બહુ ચાકરી કરાવ્યા વિના જ ગુજરી ગઈ. લાખુ હેબત ખાઈ ગઈ. હવે
1: એક વંટોળ ઉભો થયો. લાખુ આંખો બંધ કરીને બે પગ વચ્ચે માથું છુપાવીને જાણે બેસી ગઈ. વંટોળે થોડા દિવસ ઘૂમરીઓ લીધી અને પછી હળવે હળવે બધું દુખાઈ ગયું. લાખુ ફરીથી જીવવા લાગી. ભાઈ સાથે થોડી રકઝક કરીને, થોડું રોઈને એના બાપ સુખાને પોતાની સાથે રહેવા લઈ આવી. પ્રતાપગઢમાં માણસોને વાતની ખબર પડી એટલે એકબીજાને કહેવા માંડ્યા.
2: માળી આ તો ભક્તાણી થઈ ગઈ લાગે.
0: લાખુ ભક્તાણી તો નહોતી, પણ ત્રણ વર્ષમાં એના ચહેરા ઉપરથી તોફાન જ જાણે નીકળી ગયું હતું. શરીર સુકાવા લાગ્યું હતું. જુવાની હતી, પણ એમાં ઉછાળો નહોતો. નદીની સેર આછી પાતળી વહેતી હતી અને એના ઉપરથી સુખા ભટ દિવસો પસાર થતા હતા. આજ સુધી સાસુ ઉપર જિંદગી ટીકવીને જીવતી હતી. હવે એના બાપ ઉપર વળગણ લગાડી જીવન જીવવા માટે એને ખેતી શોધી કાઢી હતી. બાપનો ટેકો એને શોધી કાઢ્યો. હવે જિંદગીને વળગણી ઉપર લટકાવી શકતી હતી. ધીમું ધીમું જીવાતું જતું હતું, પણ જીવતા રહી શકાતું હતું. ક્યારેક એને થતું ઘરડા બાપની ચાકરી કરવાનો મોકો મળ્યો એ સારું થયું. ને
1: જિંદગીથી સંતોષ નહોતો, પણ બહુ અબળખાય નહોતી અને આશા ઊંડે ઊંડે સળગતી હતી.
3: તમને યાદ છે તમારી લાઈફમાં તમે પહેલું કયું પુસ્તક વાંચ્યું હતું? તમારી પહેલી વાંચેલી અને યાદ કરેલી એ પુસ્તક કઈ હતી? મને યાદ છે મેં સૌથી પહેલા દેશી હિસાબ વાંચી હતી. તમને યાદ હોય તો હું કહી દઉં કે આ પુસ્તક આપણે બાળ મંદિરમાં વાંચતા હતા. અત્યારે જેને આપણે જુનિયર કેજી તરીકે ઓળખીએ છીએ ને, એ આપણા સમયની અંદર બાળ મંદિર તરીકે ઓળખાતી. બાળ મંદિર એક અલગ જ અહેસાસ. આ બાળ મંદિરમાં મને મારું પહેલું પુસ્તક દેશી હિસાબ મળ્યું હતું અને મેં એને એટલી બધી વખત વાંચ્યું હતું કે અત્યારે બી મને એના પાને પાના યાદ છે. અને એનું જે ફ્રન્ટ પેજ હતું ને એ બી મને યાદ છે. હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ગઈ ત્યાંનો એક યાદગાર કિસ્સો છે. અને આ યાદગાર કિસ્સાથી હું એટલી બધી પ્રભાવિત થઈ હતી કે મને આ કિસ્સો આજીવન યાદ રહ્યો. અમારા કોઈ રિલેટિવને ત્યાં પ્રસંગ હતો અને એ પ્રસંગમાં મને ઘરડા દાદાજી મળ્યા. જનરલી સોશિયલ પ્રસંગમાં તમે જતા હોય ત્યારે નવા નવા સગાવાલાને મળો ત્યારે બાળક તરીકે તમને ખબર જ ના હોય કે આ કોણ છે. અમુક લોકોને બાળક તરીકે તો તમે માત્ર સામાજિક પ્રસંગમાં જ મળતા હોય, બીજે ક્યારેક મળવાનો સ્કોપ જ ના હોય, બીકોઝ એ લોકો તમારા દૂરના સગા હોય. આવા જ એક બહુ દૂરના અમારા સગા એવા દાદાજીને મને એક પ્રસંગમાં મળ્યા. એમની સાથે બહુ રમી, બહુ મજા આવી અને અમે બંનેને એકબીજાની કંપની બહુ એન્જોય કરેલી. તેમણે મને પૂછ્યું કે તને ખબર છે અમારા જમાનામાં કોઈ એવું ના પૂછે કે તમે કેટલું ભણ્યા છો, બધા એવું જ પૂછે કે તમે કેટલી ચોપડી ભણ્યા છો. બોલ બેટા તું કેટલી ચોપડી ભણી? બીજા ધોરણમાં હતી એટલે મેં એમ કહ્યું કે બે ચોપડી. એટલે તેમણે તરત જ કહ્યું બસ બે જ ચોપડી, જરા પણ ના ચાલે, ચોપડીઓ તો વંચાય એટલી વાંચવી જોઈએ, બે ચોપડીથી શું થાય. તે વખતે મારા મનમાં એ વાત એવી સજ્જડ બેસી ગઈ, મેં ફક્ત બે જ ચોપડીઓ વાંચેલી છે. બસ ત્યારથી મેં વાંચવાનું શરૂ કરી દીધું. મારા જીવનની અંદર ઘણી બધી પુસ્તકો આવી, જોકે મારા નાના જે હતા એ બુક લવર હતા અને એમને પુસ્તકો ભેગી કરવાનો, પુસ્તકો વાંચવાનો બહુ શોખ. જ્યારે ઉનાળું વેકેશન આવે, નાનાના ઘરે જઈએ એટલે નાના ચોપડીઓનો ઢગલો કરી દે અને એ બધી પુસ્તકો, પછી એની અંદર ઘણી બધી કોમિક્સ, ઘણા બધા મહાન લોકોની વાતો હોય, આ બધું જ અમે બેઠા બેઠા આખા વેકેશનમાં વાંચતા. અને મારા નાના રોજ રાત પડે અમને પૂછતા કે ચલો આજે આ પુસ્તકમાંથી તમે શું શીખ્યા. જોકે એ ટાઈમે બહુ નાના હતા એટલે આજકાલ જેવી તર્ક વિતર્ક વાળી વાતો, મોટી મોટી ફિલોસોફી આવડતી નહીં, પણ જે શીખતા એ નાની નાની એ કાલે ઘીલી વાતોમાં જરૂરથી કહેતા. આજે તો ઘણી બધી પુસ્તકો મેં વાંચી છે અને મારા નાનાએ આપેલી એક મહત્વની પુસ્તક એ કઈ છે, શું છે, એનામાંથી હું શું શીખી છું એ હું તમને આટલા વિરામ બાદ કહીશ. કારણ કે આપણે એક વાત

મેં જ્યારથી વાંચવાનું શરૂ કરેલું એની અંદર સૌથી પહેલી મારી પુસ્તક હતી એ હતી માનવી નિભવાઈ. અત્યારે બી હું આ પુસ્તક વાંચું છું, પણ મારી પ્રથમ પુસ્તક એ માનવી નિભવાઈ હતી, જે મેં લખેને 7મા 8મા ધોરણમાં વાંચેલી. મારા નાનાને મેં વેકેશનમાં એવું કીધેલું કે મને એક એવી પુસ્તક વાંચવી છે કે જેનાથી મને કંઈક નવું શીખવા મળે, જીવન વિશે શીખવા મળે. અને કારણ કે 7મા અને 8માનો દોર એવો હોય છે કે એ ઉંમરમાં તમને જીવનની શું વાસ્તવિકતા છે એ ખબર ના હોય, પણ તમારે જાણવી જરૂર હોય. મારા નાનાએ મને આના ઉપરથી આ પુસ્તક આપેલી, માનવી નિભવાઈ, પન્નાલાલ પટેલ દ્વારા લખેલી હતી આ પુસ્તક. અને આ પુસ્તકનું એક એક પાનું જેમ જેમ હું આગળ ગઈ તેમ તેમ મને ઇન્ટરેસ્ટ પડતો ગયો, એક એક પાનું વાંચતી ગઈ, અને ધીરે ધીરે મને ખબર પડી કે આ પુસ્તકના એક એક શબ્દો એ જીવનની વાસ્તવિકતા બતાવે છે. અત્યારે બી જ્યારે પણ હું આ પુસ્તક વાંચું છું ત્યારે મારા મનની અંદર એમ થાય છે કે આ પુસ્તક દર વખતે મને નવું શીખવે છે. આ પછી તમે ઘણી બધી પુસ્તકો વાંચી, પણ જે છાપ માનવીની ભવાઈએ મારી ઉપર છોડી એવી કદાચ અમિટ છાપ કોઈ એ પુસ્તકે મારી ઉપર નથી છોડી. આ સિવાય તો મેં ઘણી બધી પુસ્તકો જેવી કે હીરો કુંભાર છે, પછી ચાંદા મામા, જગમગ, ઇઝરાયલ ટુડે, સફારી, ઘણી બધી કોમિક્સ, આ બધું જ વાંચ્યું. અને વાંચવાને વાંચવાને કારણે મને દરેક જીવનના પ્રસંગે કંઈક નવું શીખવા મળ્યું. તમે તમારી કઈ પ્રથમ પુસ્તક વાંચેલી અને એવી કઈ પુસ્તક હતી કે જેને તમારી ઉપર અમિટ છાપ છોડી, મને ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જેમ ગાયને છાપું આપો કે પુસ્તક આપો, બધું જ ચાવી જાય, એમ બધા જ પુસ્તકોને હું ચાવી જતી, જરૂર પડે તો વાગોળી પણ જતી. ઉંમરમાં નાની હતી ત્યારે વિશાળ શક્તિ જે વિચારોની હતી ને એને પ્રચંડ વેગ મળ્યો. માત્ર પુસ્તકોના કારણે જ પુસ્તકોની હું હંમેશા ઋણી રહીશ. મારા પપ્પા એક વખત વેકેશનમાં ઘણી બધી પુસ્તકો લાવેલા, જોકે મારા પપ્પાને એટલું અટેચમેન્ટ નથી પુસ્તકોથી, પણ અમને છે એટલે એ લાવતા પુસ્તકો. અમારા ઘરમાં હંમેશાથી છાપું રહેતું અને છાપાની અંદર આવતી પેલી પૂર્તિઓ, સ્પેશિયલી મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. નાના બાળકોને, અત્યારના બાળકો તો જોકે શનિવારની પૂર્તિ આવે કે સોમવારની પૂર્તિ આવે, પણ જ્યારે હું નાની હતી ત્યારે મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. એની અંદર પેલા તફાવત શોધવાના હોય, પછી ડોટ જોડીને પછી કામ કરવાનું હોય, રંગપૂર્ણી કરવાની હોય, એ દરેક કામ. અને શનિવારની પૂર્તિની અંદર આવતી નવી નવી વાર્તાઓ, નવી નવા એ વિજ્ઞાનના પ્રયોગો, એ વાતો, એ બધું જ મને બહુ ગમતું. રવિવારની પૂર્તિ હોય, શનિવારની પૂર્તિ હોય, તમે અત્યારે બી આવે તો એ જ છે, પણ આપણે વાંચતા નથી એ વસ્તુ અલગ છે. કારણ કે પૂર્તિઓ તો ત્યાં જ રહી છે, પણ આપણે હવે ત્યાં નથી રહ્યા, આપણા વિચારો ત્યાં નથી રહ્યા, આપણી સમજ શક્તિ ત્યાં નથી રહી, અને આપણી પસંદ બી ક્યાં ત્યાં રહી છે. અમારા દાદાજી એ જ હતા ને, મારા દાદાજી ડોક્ટર હતા, એટલે મારા દાદાજીને એવું હતું કે સાયન્સથી પુસ્તકો વાંચવાની, જોકે એના કારણે જ કદાચ અમે બધાએ સાયન્સ લીધેલું હશે, પણ એમના તરફથી બી જે વિજ્ઞાનનો રસ અમને અમારા ઘરની અંદર મળ્યો, એને બી કદાચ મારા જીવનની અંદર કોઈ નવું એક ચેપ્ટર શરૂ કરેલું. તમારા જીવનની અંદર તમારા નવા ચેપ્ટરની શરૂઆત કોને કરેલી? તમારા જીવનની અંદર કયો એવો પ્રસંગ આવેલો જ્યાંથી તમને એવું થયેલું કે ચલો આને પણ મને આજે કંઈક નવું શીખવ્યું? હું મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જેમ જેમ આપણા ફોન બદલાયા છે ને તેમ તેમ આપણા સમર વેકેશન પણ બદલાયા છે. વર્ષો પહેલા લેન્ડલાઈન ફોન હતા જે ઘરમાં એક જ જગ્યાએ ફિક્સ રહેતા અને એ રીતે આપણું વેકેશન પણ એ જ જગ્યાએ ફિક્સ રહેતું, મામાના ઘરે. લેન્ડલાઈન ફોનને આપણે પ્રેમથી ડબલું કે ડબ્બો કહેતા અને એમને જોઈને વેકેશન

એક વાયર થી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પ્રશ્ન જ ન રહેતો. એવી જ રીતે તે સમયે કુટુંબ પણ એક તાંતણે બંધાયેલું રહેતું. રાત્રે બધા જ ભેગા બેસતા આપણી બેટરી ઉતરી જવાનો કોઈ પ્રોબ્લેમ જ ન હતો. ઉપરથી બધાનો થાક એક સાથે જરૂર ઉતરી જતો. અને પછી આવ્યા મોબાઈલ ફોન. કિસ્સામાં રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગ્યા. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગ્યા. એ જ રીતે આપણું વેકેશન પણ મામાના ઘરેથી એક્ટિવિટી ક્લાસ સુધી પહોંચી ગયું. બધા પોતપોતાની રીતે વેકેશન એક્ટિવિટી કરવા લાગ્યા. કોઈ કોમ્પ્યુટર ક્લાસ, કોઈ કોચિંગ, કોઈ ક્રિકેટ્સ, કોઈ વૈદિક ગણિત, કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો ઘણા તો સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન ભાષા, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, ઘણું બધું. કેટલા બધા ક્લાસીસ છે તમે જુઓ ને આપણી આજુબાજુ. અને હવે તો સ્માર્ટફોન્સ પણ આવી ગયા છે. અરે સ્માર્ટફોન શું, સ્માર્ટ કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર, અરે ઘણું બધું. અને હવે તો પેલા VC, પછી એટલું વિઝ્યુલાઇઝર ને કેટલું બધું આવી ગયું છે કે જેનાથી વેકેશન વેકેશન નહીં, તમને એ જ રોજિંદી જિંદગી જ લાગે. હવે વેકેશનમાં આપણે બાળકોને મલ્ટીટાસ્કિંગ સ્માર્ટ કિડ બનાવવા છે. સિંગિંગ કરાવી છે, ડાન્સ કરાવવો છે, કરાટે, મેમરી પાવર, સ્વિમિંગ, સ્કેટિંગ, આ બધું જ કરાવી દઈએ. પણ એક વાત યાદ રાખજો કે ગમે તેટલો સ્માર્ટફોન હોય, સાંજ પડે એની બેટરી ડાઉન થવાની જ છે. તેમ ઢગલાબંધ એક્ટિવિટીઝ હોય પછી પણ બેટરી અપ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. તેથી જ બાળકને જે ગમે છે ને તે કરાવીએ, બધા કરે એ ન કરાવીએ. મળું છું નાનકડા વિરામ.

ક્યાં ખોવાઈ ગયો આપણો કેરીનો એ ચામ? બીકોઝ આજે તો હર મોસમ આમ છે. આપણું સમર વેકેશન છેલ્લા કેટલા વર્ષોમાં કેટલું બદલાયું છે. પહેલાનું સમર વેકેશન એટલે અગાસી ઉપર ચોખ્ખા ચટ આકાશમાં ટમટમતા અગણિત તારાઓ ગણતા ગણતા છેક સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં સવારે તડકો ના આવી જાય અને કોઈ જગાડી ના દે ને ત્યાં સુધી ઊંઘવાની મોસમ. હવે ટીવી અને એસીના રિમોટ માટે ઝઘડતા ઝઘડતા ઊંઘના ભારથી અધખુલ્લી આંખોમાં ચમકતા વોટ્સઅપમાં ચેટ કરતા કરતા ગમે ત્યારે ઢબી જવાની મોસમ આવી ગઈ છે. પહેલાનું વેકેશન એટલે વેપાર, મોનોપોલી, સાપસીડી, લૂડો, ચેસ, આપણી પેલી બાજી પત્તાની બાજી, પછી બેડમિન્ટન, પછી દો પત્તી, તીન પત્તી, નદી, પર્વત, ડબ્બા, સ્પાઇસ, એ વાળું વેકેશન. અને હવેનું વેકેશન ટેબ્લેટની અંદર એકલા એકલા લૂડો રમવાનું, ઓનલાઈન રમી રમવાનું, કે પછી ટેબ્લેટની અંદર વાતો કરવાની, આ જ વેકેશન. પહેલાનું વેકેશન એટલે ઘરના આંગણામાં સાંજે પાણી છાંટીને ભીની માટીમાં ખુશ્બુ માણવાની મજા. અને હવેના વેકેશનમાં કેફેના ટેબલ ઉપર ફ્લેવર્ડ કોફીની સ્મેલ અને ચોકો થિકનેસના મનને મહેકાવે તે જ છે. પહેલા તો બસ ફ્રેન્ડની સાથે બૂમ પડતી અને કોઈ પણ જાતની ચિંતા વગર નીકળી પડતા, અને હવે તો ફોન આવે છે અને એસી વાળા રૂમમાં બેઠા બેઠા લૂ કે પછી ટેનિંગ થઈ જવાની બીકના કારણે આપણે પ્લાન કેન્સલ કરી દઈએ છીએ. પહેલાના વેકેશનમાં મળેલું જે પોકેટ મની હતું ને એ મેંગો બાઇટને આપણે લેવામાં જ ખર્ચ કરી દેતા, અને હવે 5G ના આપણા બાઇટ્સને વાપરવામાં ખર્ચ કરી દઈએ છીએ. વેકેશન પહેલાનું હોય કે અત્યારનું, ભાવ વધ્યા છે અને લાગણીઓ અકબંધ છે. 3 રૂપિયાનો ગોળો એ 300નો ભરલો થયો છે, પણ સાંજ પડે એ જ લાગણી સાથે સહપરિવાર એ ચોખ્ખા પાણીનો ગોળો ખાવા તો જવાનું છે. વેકેશન એ નેરિશમેન્ટનો સમય છે, અને દેખાદેખીમાં બીજા કે કરતા આપણે શું કર્યું એ કરવામાં વેડફી ન દઈએ. વેકેશનનું મન

એવું તો શું છે જે આપણાથી છૂટતું જ નથી? એવું શું છે કે આજકાલ કોઈનાથી એ નથી છૂટતું? અને એ છે આપણો મોબાઈલ ફોન. બધાની મુઠ્ઠીમાં મોબાઈલ એવો સેટ થઈ ગયો છે ને, જાણે શરીરનું એક અંગ ના હોય, હાથોનું એક્સટેન્શન જ જોઈ લો ને, કોઈને એના વગર નથી ચાલતું. મોલમાં ફરવા ગયા હોય તો બી મોબાઈલ તો કન્સ્ટન્ટલી ચાલુ જ હોય, પિક્ચર જોવા ગયા હોય તો પણ થોડી થોડી વારે મોબાઈલ ચેક થતો હોય, જાણે આપણે પીએમનો મેસેજ ના આવવાનો હોય. મેં તો ચાલુ મૂવીએ મોબાઈલમાં ગેમ રમનારને પણ જોયા છે, અરે ચાલુ મૂવીએ આઈપીએલ જોનારને પણ જોયા છે. એવું નહીં કે પિક્ચર ખરાબ હોય તો બોર થઈને મોબાઈલમાં ગેમ રમે, પિક્ચર તો સારું જ હોય અને ગેમમાં એડિક્શન એટલું જબરજસ્ત હોય કે ચાલુ મૂવીમાં થોડી થોડી વારમાં રમી જ લેવાનું. આપણે દિવસના મિનિમમ 50 વખત મોબાઈલ ચેક કરીએ છીએ, ક્યાં ના જરૂર હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ. કેમ, કોઈ કહે કે ફોન આવે તો કોઈ કોલ મિસ ના થવો જોઈએ. અરે એક બે કોલ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે થઈ જવાની છે? પહેલાના જમાનામાં ફોન ન હતા તો જાણે કોઈ કામ જ નતા થતા. સારું ચલો એ પણ જવા દો. જેનું આટલું બધું આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે આપણા જીવથી બી વધારે વાલો એવો મોબાઈલ ફોનના બધા ફીચર આપણે વાપરીએ છીએ ખરા? શું આપણને એ ફોનના બધા

બધા ફીચર્સ ખબર છે, એનો શું યુઝ છે એ ખબર છે. તમે મોંઘામાં મોંઘો મોબાઈલ લઈ લો અને એની સાથે યુઝર ગાઈડ, યુઝર મેન્યુઅલ પણ આવતી હોય છે. આપણે કદી યુઝર મેન્યુઅલ વાંચવાની તસ્દી પણ લીધી છે? સ્માર્ટફોન હોય કે ગમે તેવો વાપરવો હોય, એની સ્માર્ટનેસ ન હોય તો શું કરવાનું? ઘરમાં આપણે મોટા ઉપાડે ફ્રીજ વસાવ્યું હોય અને એનો પૂરતો વપરાશ ન થતો હોય, એવા ઘણા ભારતીય રસોડા જોયા છે. ટીવીમાં 500 ચેનલ આવતી હોય પણ એનાથી અંદર આપણે કઈ જોઈએ? સ્ટાર પ્લસ, સોની સબ, થોડી બે ચાર સમાચારની બસ. લાઈફનું પણ એવું જ છે યાર, આપણે કેટલા બધા ફીચર્સ જિંદગીમાં મળ્યા છે પણ આપણે એની સામે ધ્યાન નથી આપતા. લાઈફ છે ને પેલી 10 ગેરવાળી સાયકલ છે. આપણે પહેલા 2-4 ગેર વાપરી દઈએ છીએ, બાકીના ગેર કેવી રીતે વાપરવા આપણને ખબર જ નથી. વાય? બીકોઝ વી ડુ નોટ યુટિલાઇઝ ધ ટાઈમ વી હેવ ગોટ ટુ ડુ મેની થિંગ્સ ઇન લાઈફ. મતલબ આપણને મળેલો જે સમય અને પોટેન્શિયલની પૂરતો ઉપયોગ આપણે કદી કરતા જ નથી. જો લાઈફ સ્માર્ટ હોય તો એના ફીચર્સ પણ જાણી અને વાપરીએ, અને લાઈફ જો 10 ગિયરની સાયકલ હોય ને તો 10મા ગિયરને પણ ચલાવવી જોઈએ. મળું છું નાનકડા વિરામ.

પહેલા જેવું કશું નથી રહ્યું, અસલના જમાના જેવી વાત નથી રહી. આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે, તમારા કાને પડ્યું હશે, કોઈ વડીલ તમને એવું કહેતા સાંભળ્યું હશે કે હવે અમારા સમય જેવું નથી રહ્યું. અરે પણ ક્યાંથી રહે, ક્યાંથી રહે પહેલા જેવું? સતત બદલાવું એ તો કુદરતનો નિયમ છે. કૃષ્ણ પણ કહી ગયા છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિશ્વમાં કોઈ પણ વસ્તુ પહેલા જેવી હતી એવી કાયમ નથી રહેતી, બદલાય જ કરે છે. અરે આપણી લાઈફસ્ટાઈલ જોઈ લો, આપણા પાલનપુરના એ મકાનો જોઈ લો. તમે અત્યારે પાલનપુરને ધ્યાનથી જુઓ, પાલનપુર કેટલું ડેવલપ થઈ ગયું છે. જે આપણી નાની બજાર જોઈ લો, આપણી મોટી બજાર, એ રસ્તા ઉપર તમે જે જૂના ઘર આવેલા છે, એ બક્ષીવાસ છે, એ બધા જૂના જૂના ઘર જુઓ, એની કોતરણી જુઓ, એ બધું જુઓ. અને સામે તમે પાલનપુર મેઇન માર્કેટમાં આવો, આપણું દિલ્હી ગેટ જુઓ. જુઓ ને આપણું દિલ્હી ગેટ કેટલું ડેવલપ થઈ ગયું છે, કેટલી દુકાનો બની ગઈ છે એ જગ્યાએ. તમારો મીરા ગેટ જોઈ લો. જો કે અમુક પોર્શન આપણા પાલનપુરનો એવો છે, ત્યાં તમે જાઓ એટલે તમને એમ લાગે કે ના, ઓરિજિનલ પાલનપુરમાં આવ્યા. પણ તમે આપણો હાઈવે વિસ્તાર જોઈ લો, આપણું નવું બસપોર્ટ જોઈ લો, એ તો મિની માણેક ચોક જ બની ગયું છે. તમે બસપોર્ટ ઉપર આવો એટલે તમને આ ખાવાની લાઈઓ દેખાય જ દેખાય દૂર દૂર સુધી. આપણું એરોમા સર્કલ જોઈ લો. એરોમા સર્કલને હવે તો આપણે ડેવલપ કરશું, થોડા વર્ષો પછી એરોમા સર્કલની પણ રંગ સુરત બદલાઈ જશે. હવે તમે થોડા આગળ જાઓ આપણા આબુ હાઈવે સાઈડ. એક સમય હતો જ્યારે આખો જે વિસ્તાર હતો એકદમ ખાલી સુમસાન પડ્યો હતો, અને આજે એનાથી ધગધગ તો કોઈ બીજો વિસ્તાર નથી. આખા આબુ હાઈવે ઉપર તમે જુઓ ઘણી બધી હોટલ્સ છે, અને પિઝા વાળા તો કેટલા બધા છે એની ઉપર. તમે જુઓ ને મોટા મોટા પુલ બની ગયા છે. તમને યાદ છે જયારે આરટીઓ આપણે જતા પહેલા ત્યાં એક રેલવે લાઈન હતી અને ત્યાં ફાટક હતી. મારે જયારે પાલનપુરથી મારા ગામે જવું તો ફાટક ક્રોસ કરવી પડતી, અને હવે ત્યાં મસ્ત મોટો પુલ બની ગયો છે, કોઈ ફાટકનું ટેન્શન નહીં. પાલનપુર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, નવું બની રહ્યું છે, આધુનિક બની રહ્યું છે. એમ આપણા જીવન પણ નવા બદલાય. સતત બદલાવું એ આપણો સ્વભાવ છે, પણ મૂળને સાવ વિસરી ન જઈએ. જે આપણને વારસામાં મૂલ્ય મળ્યા છે એ આપણે ભૂલી ન જઈએ. મૂળ સ્વતા ઉખડી જવું એ માણસના જીવનની સૌથી મોટી કરુણ ઘટના છે. મળું છું આ વિરામ બાદ.

રોગ શો તો જનરલી મને ફોટોસ પડાવવા નથી ગમતા, અને મોટો વિરોધાભાસ એ છે કે સોશિયલ મીડિયા થકી પ્રચારના આ જમાનામાં વહેતી ગંગા મેં હાથ ધોને પડતે હૈ. મારા એક ફોટોશૂટ દરમિયાન કેમેરાની પાછળથી ફોટોગ્રાફરે એવું કહેલું કે આ ફોટોશૂટનો કોન્સેપ્ટ થોડો એવો છે કે તમારા હાથમાંથી ઝાડ ઉગે છે. તમારા હાથનો પંજો કેમેરા સામે એવી રીતે દર્શાવવાનો છે જાણે તમારા હાથમાંથી ઝાડ ના ઉગતું હોય. તું એવું મનમાં વિચારી લે કે તારા હાથમાંથી ઝાડ આકાર લઈ રહ્યું છે. મને એવું થયું કે વાહ, તો સરસ કલ્પના છે, હાથ હાથ મટીને ઝાડ બની જાય છે. જો હું પણ વૃક્ષ બની જાઉં તો મારામાં કયા કયા ગુણ આવે? સૌથી પહેલા તો કોઈ પથ્થર મારે ને એને ફૂલ દેવા, કોઈ પથ્થર મારે તો ફળ દેવા. બીજું, માંગ્યા વગર છાંયો આપવો. વૃક્ષ બદલામાં કંઈ નહીં માંગે, CO2 કન્ઝ્યુમ કરીને પણ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષનો પહેલો ગુણ સ્થિરતા, બીજો પરોપકારિતા, ત્રીજો અયાચકતા, અને કદી ન માંગવું. વૃક્ષ માંગે નહીં જ્યારે આપણને સતત ડિપેન્ડ કરીએ ને બીજા ઉપર, બીજા આપણને કમાડે, આપણે બીજાને લાઇક્સ આપે, એવી સેલ્ફ વેલિડેશનની અપેક્ષાના તણે જ્યારે આપણે જાતને કચડી દઈએ છીએ ને, સેલ્ફી પાડી પાડીને લાઇક્સની યાચના કરીએ છીએ. ગમે તેવી મોસમ બદલે, મૃત્યુ આવે જાય, વૃક્ષ અડીખમ ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે. તેને પોતાના મૂળ વિસ્તાર્યા હોય તેવી સ્થિતિમાં એ સ્થિર રહે છે. માણસના મૂળ એટલે પરિવાર, કલ્ચર, ભાષા, વેલ્યુ, સંસ્કાર અને જીવનશૈલી. મૂળ સોતા ઉખડી ન જઈએ એ માટે વડ જેવી સ્થિરતા કેળવવી પડે. સ્થૈર્ય, પરોપકારિતા, અયાચકતા સિવાય વૃક્ષનો સૌથી મોટો ગુણ શું છે ખબર છે? નિર અભિમાની પણ. આમાંથી એક પણ ગુણ જો મારામાં આવી જાય ને તો મારો તો ઉદ્ધાર જ થઈ જાય. શું કેવું તમે?

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.